ભાવસાગર નમોતી ભક્તિ સંગીતનો આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

एफएम बैंड 102.9 दशांश मेगाहर्ट्ज पर आकाशवाणी नु आगोधरा केन्द्र छे। 6:35 થવા જાય છે। થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન અમે રિલે કરીશું।

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રોનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે રૂપરેખામાં તુરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 વાગે હિન્દીમાં, 7:05 અંગ્રેજીમાં અમે દિલ્હીથી પ્રસારિત સમાચાર રિલે કરીશું અને 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે. 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સુરેશ વાડકર, સોનુ નિગમ, અનુરાધા પોડવાલ, હરિહરન અને સાથીઓને આપ સાંભળશો. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે. 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત તેમજ 8:15 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં ફિલ્મ આજ કા અર્જુન, દિલવાલે, બલમા, આદમી ખિલોના હૈ

0: અને જુનૂન ફિલ્મના ગીત પ્રસારિત થશે. 9 વાગે આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને 10 વાગે આપ સાંભળશો આકાશવાણીના પ્રસારણને 90 વર્ષની ગૌરવમય યાત્રા નિમિત્તે દિલીપભાઈ સાથેની મુલાકાત અને 10:30 વાગે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત હિન્દી ફિલ્મ ગીત, 10:45 ગુજરાતી સુગમ સંગીત, 11 વાગે હિન્દી ફિલ્મ ગીત અને 11:30 વાગે આજના અતિથિ કાર્યક્રમ, તેમજ 12:02 ગુજરાતી લોકસંગીત અને 12:30 વાગે સહિયર કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. આ ઉપરાંત 11 વાગે મુખ્ય ગુજરાતીમાં સમાચાર, 12 વાગે ગુજરાતીમાં મુખ્ય સમાચારની હેડલાઇન અમે સહપ્રસારિત કરીશું આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી. 12:00 વાગે વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત ગીતમાલા કાર્યક્રમ અને 1:20 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે. 1:30 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ, 2 વાગે ત્રિવેણી અને 2:15 હિન્દી સમાચાર રિલે કરીશું. 12:30 વાગે અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું સહપ્રસારણ થશે અને 2:35 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે થશે. 3 વાગે સખી સહેલી, 4 વાગે પિટારા સેહતનામા કાર્યક્રમ અને 4:50 આપ સાંભળશો અમદાવાદથી પ્રસારિત કાર્યક્રમો. 5:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ NCERTનું પ્રસારણ થશે. છ વાગે હિન્દી ફિલ્મ સંગીતના ગુલમોહર કાર્યક્રમમાં વતન કે રખવાલે, મજબૂર, નગીના સંગીત, સ્વર્ગ સે સુંદર, ગુરુ, મિસ્ટર ઇન્ડિયા, 7 7 વારીશ, ગિરફ્તાર, ખૂનભરી માંગ ફિલ્મના ગીત પ્રસારિત થશે. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે કરીશું અને 7:20 કૃષિ જગત કાર્યક્રમમાં ખેતીમાં આગોતરું આયોજન આ વિશે કૃષિ જગત કાર્યક્રમનું પ્રસારણ થશે. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર અને 8:00 વાગે સુરમાધુરી કાર્યક્રમ, તેમજ 8:30 વાગે ગુજરાતી લોકસંગીત, 8:45 સમાચાર સંધ્યા, 9 વાગે અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. ત્યારબાદ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ 11:00 વાગ્યા સુધી અને 11 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. સભાનું સમાપન કરીશું 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે, દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર હવે અમે રિલે કરીશું.
1: વ્યાપક વૈશ્વિક રણનૈતિક સહભાગિત્વ સંબંધ વર્તતે, યહ ખલુ ગહન સહયોગાધૃત વર્તતે. સહ ઉક્તવાન યત ઉભયોઃ દેશયોઃ સંબંધાઃ સંપૂર્ણ વિશ્વે પ્રભાવં જનયંતિ અપિ ચ અનેકેષુ ક્ષેત્રેષુ તયોઃ હિતાનિ સમાનાનિ સંતિ. વિદેશમંત્રી ઉક્તવાન યત એષા વર્તમાન ચર્ચા કઠિન વૈશ્વિક પરિસ્થિતિષુ અભવત, પરંચ મુક્ત મનસા સાર્થકા ચર્ચા અભવત ઇતિ તસ્ય વિશ્વાસઃ. સહ ઉક્તવાન યત ઉભયોઃ દેશયોઃ મધ્યે વ્યાપાર સંધેઃ નિર્ણાયક રૂપેણ નિર્ધારણમ અચિરમેવ ભવેત ઇતિ આવશ્યકમ. તેન ઉર્જા વ્યાપારે જાતઃ વિસ્તારઃ અભિનંદિતઃ. અપિ ચ ઉક્તમ યત વિવિધેભ્યઃ સ્રોતેભ્યઃ ઉર્જાયાઃ આપૂર્તિઃ ભારતસ્ય ઉર્જા સુરક્ષાયૈ અત્યાવશ્યકી વર્તતે.
2: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
1: અમેરિકા વિદેશમંત્રી ઉક્તવાન યત ઉભૌ દેશો આતંકવાદ કારણાત કષ્ટમ અનુભૂતવંતૌ. ભારતમ અમેરિકા ચ તેષુ સર્વેષુ પ્રમુખ વિષયેષુ રણનીતિક રૂપેણ એકમતૌ સ્તઃ

0: 이해가 쇼.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. એમબીએ એમસીએ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના જાહેર થયેલા અહેવાલ મુજબ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો હોવાનું તારણ બહાર આવ્યું છે. વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઇમ રેટ 252.3 છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ માત્ર 227.7 છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે તેમ આ અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલથી ગુનાખોરી રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી ઓછી હોવાનું ફલિત થયું છે. દેશના 36 રાજ્યો યુટીમાં મહિલા સુરક્ષા કેટેગરીમાં ગુજરાત 33મા સ્થાને, રાષ્ટ્રીય સરેરાશ 64.6 સામે રાજ્યનો ક્રાઇમ રેટ માત્ર 22.0 રહ્યો છે. ગંભીર ગુનાઓના રેટમાં 16.5 સાથે ગુજરાતનું 31મું સ્થાન છે, જ્યારે શરીર વિરુદ્ધના ગુનામાં દેશના 62.1 સામે ગુજરાત 24.7 ક્રાઇમ રેટ સાથે 31મા ક્રમે છે. ખૂન અને બળાત્કાર જેવા ગંભીર ગુનાના ઇન્ડેક્સમાં દેશના 36 રાજ્યોમાં ગુજરાતના 29મા ક્રમે રહેતા સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આજે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાશે. વર્ષ 2026 માટેના 131 પદ્મ પુરસ્કારો માંથી બાકીના પદ્મ પુરસ્કાર

0: પુરસ્કારો સમારોહના બીજા તબક્કામાં એનાયત થશે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસિમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજ સેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વરિષ્ઠ ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ્યે કહ્યું કે તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે તેનાથી તેમને આનંદ થયો છે. પુરસ્કાર મળવા પાછળનું કારણ અંગે તેમણે કહ્યું કે તેમની મહેનતને લોકોએ નિહાળી છે અને સરકારે પણ તેમની મહેનતને જોઈને તેની કદર કરીને પુરસ્કાર એનાયત કર્યો છે.
1: રંગભૂમિ પે જો મેં કામ કિયા હૈ ઉસકે લિયે મુઝે પદ્મ એવોર્ડ મિલા હૈ પદ્મશ્રી. ના અચ્છા લગા કે કિસી ને તો દેખા મુઝે જબ પ્રેક્ષક મેં કહા પ્રેક્ષક મિલતા હૈ તો બહોત અચ્છા લગતા હૈ પ્રેક્ષક હી હૈ તો જૈસા હુઆ કે સરકાર ભારત સરકાર મેરા પ્રેક્ષક રહા ઉન્હોને મુઝે મેરા કામ દેખા હોગા તભી તો મુઝે બુલાયા હો બહોત બહોત બહોત અચ્છા લગા બહોત.
0: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા અને તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી થશે. ગઈકાલે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારે ઉમેદવારીપત્રો ભર્યા હતા. આજે જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં સામાન્ય સભાની પ્રથમ બેઠક મળશે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાશે. જામનગર જિલ્લાની ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ગઈકાલે બિનહરીફ વરણી થઈ હતી. બીજી તરફ વાપી મનપાની પ્રથમ બોર્ડ બેઠક 28 મે યોજાશે, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી અને સ્થાયી સમિતિના 12 સભ્યોની પસંદગી કરાશે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી સિગારેટ, અમૂલ અને સાગર ઘી તથા અન્ય ઘરેલુ વપરાશની ચીજવસ્તુઓનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો. દરોડા દરમિયાન પોલીસે શહેરના ચાંદોડિયા વિસ્તારના 2 ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો જથ્થો પકડી પાડ્યો. આ ઘટનામાં 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી ભરત પટેલે જણાવ્યું હતું.
2: જસવંત છાપ બીડી ફેવિક્વિક ગોલ્ડ ફ્લેક માલબોરો એરિયલ વોશિંગ પાવડર ટાઇડ સર્ફ એક્સેલ ક્લિનિક શેમ્પુ વાઘ બકરી ચા હાર્પિકની બોટલ્સ એવરેસ્ટના અલગ અલગ વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા અમૂલ ઘી અને સાગર ઘી 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખની કિંમતનો બનાવટી મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. હાલ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. MBA અને MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થઈ રહ્યો છે. એડમિશન કમિટી દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આજથી 30 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે, જ્યારે 6 જુલાઈના રોજ કોલેજો અને બેઠકોની યાદી જાહેર કરાશે, જ્યારે 9 જુલાઈના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને 12 જુલાઈ સુધી મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 જુલાઈના રોજ મોક રાઉન્ડની બેઠકોની ફાળવણીની જાહેરાત થશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET UG 2026 મુલતવી રાખી છે. સરકારની સૂચના મુજબ ઈદ ઉલ અઝા બકરી ઈદની તારીખમાં ફેરફારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સુધારેલી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની અદ્યતન માહિતી માટે NTAની સત્તાવાર વેબસાઇટ જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ગ્રેજ્યુએશન શો 2026 યોજાયો. બેચલર ઓફ ટેક્સટાઇલ ડિઝાઇન 2022-2026ના પ્રથમ બેચના 21 વિદ્યાર્થીઓ અને માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટના ત્રીજા બેચના 20 વિદ્યાર્થીઓ સ્નાતક થયા હોવાનું નિફ્ટના નિદેશક સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
3: ये जो कार्यक्रम हुआ है उस टेक्सटाइल डिजाइन के कुछ 21 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं और फैशन मैनेजमेंट स्टूडेंट्स है 20 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं. ये निफ्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના પીપલદાહ ગામની શ્રી ગણેશ સખી મંડળની બહેનોને તેમની સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોને બિરદાવતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દ્વારા આગવી ઓળખ ઊભી કરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તેમજ હવામાન

0: સંરક્ષણ વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
1: આગલે 7 દિન તક પૂરે ગુજરાત ને મોસમ આમતોર પર ખુશ્ક રહેગા. और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर रहा है कल 42.7 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है. अगर विंड्स की बात करें कोस्टल की तो कोस्टल में थोड़ी सी क्योंकि डीप प्रेशर ग्रेडियंट है हल्की विंड स्ट्रॉन्ग चल रही है. जो कोस्टल में है पश्चिमी से उत्तर पश्चिमी हवाएं लगती है. इधर साउथ गुजरात में भी हमने उत्तर पश्चिम से साउथ वेस्ट डायरेक्शन से और वेस्टर्ली विंड्स लगती है और उनकी जो स्पीड दी गई है वो हमने 15 से 20 25 नॉट के आसपास की.
0: પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલ ડિસિલ્ટિંગ ડેમ રિપેરિંગ તળાવ અને ચેકડેમ ઊંડા કરવા વધુ 106 કામોને મંજૂરી અપાતા આ કામગીરી ધમધમી રહી છે. કુલ 263 જેટલા કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું નોડલ ઓફિસર અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર આર એ ઓળદરાએ જણાવ્યું હતું.
2: આની અંદર કેનાલ સાફ સફાઈ, તળાવ ઊંડા અહીંયા તળાવ ઊંડા ઉતારવા, ચેકડેમ ઊંડા ઉતારવા, જળાશયોનું ડિસિલ્ટિંગ, કેનાલ સાફ સફાઈ, તળાવ ચેકડેમ રિપેરિંગ, ખેત તલાવડી માટીપાડા વગેરે કામગીરી કરાવવામાં આવે છે. જેનાથી 197.55 કિલોમીટર જેટલી કેનાલ સાફ સફાઈ પણ કામગીરી સમાવેશ કરવામાં આવેલ છે.
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી. ગતરાત્રે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું. અન્ય એક મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રનથી હરાવ્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે 4 સાબુ ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. એમબીએ એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીના ગોધરા કેન્દ્રમાં પ્રસારણ છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત

0: જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: અનુરાધા પોડવાલને સાંભળીએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-232-5890.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા અનુરાધા પોડવાલ અને હરિહરનના સ્વરમાં અભક્તિ રચના. આ સાથે જ આજનો અભક્તિ સંગીતનો આરાધના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. 7:45 થવા જાય છે થોડી જ વારમાં. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રીલે કરીશું.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકાએ ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસાનો જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ 4થો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે. વર્ષ 2026 માટે રાષ્ટ્રપતિએ 131 પદ્મ પુરસ્કારોની મંજૂરી આપી છે, જેમાં 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજસેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડેલવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી

0: વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત નાગરિક સન્માન આપવામાં આવે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સચિવ રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ શેર કર્યો. તેમણે ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. શ્રી રૂબિયોની 4 દિવસની ભારત મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની આ પ્રતિક્રિયા આવી હતી. શ્રી રૂબિયોએ શનિવારે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. ત્યારબાદ ગઈકાલે વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે તેમની મુલાકાત થઈ હતી.
1: In terms of the political understanding.

0: અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ શેર કર્યો. તેમણે ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. શ્રી રૂબિયોની 4 દિવસની ભારત મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની આ પ્રતિક્રિયા આવી હતી. શ્રી રૂબિયોએ શનિવારે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. ત્યારબાદ ગઈકાલે વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે તેમની મુલાકાત થઈ હતી.
1: ભારત ઓર અમેરિકા કે બીચ રાજનૈતિક સમજ કે બારે મેં હમારે બીચ એક રણનીતિક સાઝેદારી હૈ. યે સાઝેદારી કઈ ક્ષેત્રો મેં દોનો પક્ષોં કે રાષ્ટ્રીય હિતોં સે બનતી હૈ. બેઠક મેં હમને પશ્ચિમ એશિયા, મધ્ય પૂર્વ, ભારતીય ઉપ મહાદ્વીપ ઓર પૂર્વી એશિયા સે સંબંધિત ઘટનાક્રમો પર ચર્ચા કી.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિત ઇરાન સાથેના સોદા પર મોટા ભાગે વાટાઘાટો કરવામાં આવી છે. તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રગતિની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી. લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાણકારી નહીં દી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયેલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહરીન સે બાત કી ગઈ હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા. અમરીકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લીએ બાતચીત જારી હૈ. અમેરિકા દ્વારા ઈરાન કે બંદરગાહો કી નાકેબંદી કે કારણ ઈરાન ને હોર્મુઝ જળ ડમરૂ મધ્ય કો બંધ કર દિયા હૈ. સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા.
0: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકારે સમાન નાગરિક સંહિતાના કાર્યક્ષેત્રમાંથી તમામ આદિવાસી સમુદાયોને બાકાત રાખવા માટે ખાસ જોગવાઈઓ કરી છે. તેનો ઉદ્દેશ્ય તેમના અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરવાનો છે. નવી દિલ્હીમાં એક આદિવાસી સાંસ્કૃતિક મેળાવડાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે
3: નરેન્દ્ર મોદી સરકાર કે ગૃહમંત્રી નાતે સ્પષ્ટ કર દેના ચાહતા હું, યુસીસી કી કોઈ પાબંદી વનવાસી જગત પર, વનવાસી વ્યક્તિ પર લગને વાલી નહીં. યુસીસી સે કોઈ વનવાસી અધિકારો કા અતિક્રમણ નહીં હોને વાલા હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં બોઇંગ કંપનીના વૈશ્વિક નિયમો અને પોલિસી સંચાલન કરનાર નાયબ મુખ્ય પ્રધાન જેફ શોકીને મળ્યા હતા. શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદનમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવાની સાથે આ બેઠકમાં જાળવણી, સમારકામ અને અનેક તકો વિકસાવવા, કૌશલ્ય, સપ્લાય ચેઇન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન એન્જિનિયરિંગ હબ તરીકે ભારતની ભૂમિકા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ ડ્રાફ્ટ નિયમો પ્રકાશિત કર્યા છે. સાંભળીએ એક અહેવાલ.
4: ભારત જીરામજી એક્ટ ને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ. નયે કાનૂન કે તહેત અબ એક વિત્તીય વર્ષ મેં રોજગાર કી ગારંટી 100 દિનો સે બઢાકર 125 દિન કર દી ગઈ હૈ. મંત્રાલય ને બતાયા કે મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લીએ સાર્વજનિક કિયા ગયા હૈ. નયે કાનૂન મેં મજદૂરી કા ભુગતાન સમય પર પારદર્શી ઓર જવાબદેહી કે સાથ કરને પર વિશેષ જોર દિયા ગયા હૈ. ઇસકે અલાવા તય સમય કે ભીતર કામ નહીં મિલને પર બેરોજગારી ભત્તા દેને કા ભી પ્રાવધાન કિયા ગયા હૈ. વીબીજી રામજી એક્ટ 1 જુલાઈ સભી રાજ્યો ઓર કેન્દ્ર શાસિત પ્રદેશો મેં લાગુ હોગા. અક્ષિત વૈદ્યાન, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21 તારીખ સુધીમાં વિચારણા માટે ડ્રાફ્ટ નિયમો પર વાંધા અને સૂચનો સબમિટ કરી શકે છે. મહારાષ્ટ્ર શહેરમાં TCS સુવિધા સાથે જોડાયેલા કથિત જાતીય શોષણ અને ધર્મ પરિવર્તનના પ્રયાસના કેસના સંદર્ભમાં નાસિકની કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. SIT ચીફ સંદીપ મિટકના જણાવ્યા અનુસાર ગઈકાલે 4 આરોપીઓ મતિન પટેલ, નિદા ખાન, દાનિશ શેખ અને તોસીફ અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગુનાઓ સાથે જોડાયેલા 7 થી 8 વ્યક્તિઓને લગતી વધારાની ચાર્જશીટ આગામી 3 થી 4 દિવસમાં દાખલ થવાની અપેક્ષા

0: સમીક્ષા છે. બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનર પ્રણવ વર્માએ ગઈકાલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને વિદાય આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પોસ્ટ કરાયેલી માહિતી મુજબ પ્રધાનમંત્રીએ ભારત બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ શ્રી વર્માનો આભાર માન્યો હતો અને તેમની આગામી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે બે મેચ રમાઈ હતી. ગત રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં કેકેઆર 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું. બેટિંગમાં ઉતરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારોમાં ઈરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, ઈરાન યુદ્ધનો અંત નજીક, હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે. નવગુજરાત સમય લખે છે, ડીલનો તખતો તૈયાર, અમેરિકા ઈરાન યુદ્ધનો અંત નજીક. દિવ્ય ભાસ્કર લખે છે, ડીલ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં, ટ્રમ્પ હોર્મુઝ પુનઃસ્થાપન 30 દિવસ પછી ઈરાન.
0: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકા ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર

0: સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: અલકા યજ્ઞિક અને મોહમ્મદ અઝીઝના સ્વરમાં છે ફિલ્મ આદમી ખિલોના હૈ નું ગીત.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: તુને સપના કો હાથ લગાયા, હમારી ઇજ્જત પે હાથ ડાલા.
4: મામા ઠાકુર, હમ એક દૂસરે સે પ્યાર કરતે હૈ.
3: સમાન ખીચ લુંગા તેરી.
5: મામા જી,
4: અપના યે ડંડા સંભાલ કે રખીએ, કોઈ ઝંડા લહેરાને કે કામ આયેગા. હમ આજ આપકે સામને અપને પ્યાર કા એલાન કરતે હૈ.

આજકા અર્જુન ફિલ્મના ગીતે શબીર કુમાર અને સાથીઓના સ્વરમાં આપે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ચિત્રલોક કાર્યક્રમે સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.2 MHz પર. સવારના 9 થયા છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહ પ્રસારણ કરીશું. બસ હવે થોડી જ વારમાં.

0: लक्ष्मीकांत प्यारेलाल की संगीत में जोड़ी की फिल्मों की लंबी फेहरिस्त है, एक से बढ़कर एक गाने हैं। आधे घंटे के इस प्रोग्राम के सफर में सारी फिल्मों और सारे गानों को समेटना बड़ा मुश्किल है। आज बस इतना ही। आज के फनकार कार्यक्रम आज केंद्रित था संगीतकार जोड़ी लक्ष्मीकांत प्यारेलाल के लक्ष्मीकांत पर। चलने से पहले आपको बता दें, शोध आलेख और स्वर आपकी रेडियो सखी ममता सिंह का, प्रस्तुति सहयोग आकांक्षा सिंह का, इस कार्यक्रम के प्रस्तुतकर्ता रमेश गोखले।
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા। એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે। હવે થોડી જ વારમાં આ વિજ્ઞાપન બાદ આકાશવાણીના 90 વર્ષની ગૌરવમય પ્રસારણ યાત્રાના ઉપલક્ષમાં દિલીપભાઈ સાથેની મુલાકાત સાંભળીશું, પણ પ્રથમ સાંભળીએ આ વિજ્ઞાપન।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી

0: શકો છો. ફોન નંબર 07-9-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-32-58-400.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-32-58-400.
3: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-32-58-400.
4: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે.

0: कार्यक्रम संभरता सौ श्रोता मित्रों ने अपना दोस्त केतन रावल ना नमस्कार। मित्रों आकाशवाणी गोधरा केन्द्र आप सांभळी रह्या छो। मित्रों आकाशवाणी नी स्थापना थे 90 वर्ष थई गया छे। आखा भारत देश नी अंदर आकाशवाणी अविरत सेवा आपी रही छे। देश ना दरेक खूने खूने आकाशवाणी नी प्रसारण सेवा पहुंची रही छे। त्यारे मित्रों आज ना कार्यक्रम मा अमे आमंत्रित करेल छे रेडियो ना श्रोता मित्र ने कि जेओ छेल्ला घणा वर्षोथी नियमित आकाशवाणी गोधराना श्रोतागण छे। अगाउ पण ते विविध स्टेशनोनुं प्रसारण पण सांभळता हता अने आजे पण तेओ रेडियो नियमित सांभळे छे। आवा अमारा आमंत्रित श्रोतानुं नाम छे दिलीपभाई बच्चूभाई मकवाना, जे पंचमहाल जिल्लाना गोधरा तालुकाना वेलवड गामथी आवे छे। दिलीपभाई आजना कार्यक्रममां आपनुं स्वागत छे। नमस्कार।
1: नमस्कार
0: दिलीपभाई, आजे रेडियो अने टीवी આ બેને તમે કઈ રીતથી જુઓ છો?
1: રેડિયામાં બધા તાજા સમાચારો અને અમે પહેલાથી રેડિયો સાંભળતા ટીવીને ત્યાંની પહેલાના રેડિયો સાંભળીએ છીએ અને ટીવીમાં બધું દેખાય અને રેડિયામાં બધું સમાચાર આવે, ગાયનો આવે, ખેડૂત મિત્ર માટેનો કાર્યક્રમ આવે, જાણવા મળે નવું નવું ખેડૂત મિત્ર માટેનો કાર્યક્રમ હું સાંભળું છું
0: ટીવીમાં જોવા મળે અને રેડિયોમાં સાંભળવા મળે, બરાબર? ટીવીમાં જોવા અને સાંભળવા બંને મળે, પણ રેડિયોમાં તો ફક્ત સાંભળવાનું છે, બરાબર? તો આ રેડિયોની કોઈ મર્યાદા લાગે છે તમને કે ભાઈ રેડિયોમાં કશું જોવા નથી મળતું, ફક્ત સાંભળવાનું? તો એ જે રેડિયોની વાત છે એ તમારા ગળે ઉતરી જાય છે?
1: હા, રેડિયોની વાત ગળે ઉતરી જાય, એ રોજ નિયમિત સાંભળીએ અને મજા આવે છે.
0: અને ટીવી જોવા માટે આપણે એક સમય ફાળવવો પડે, બરાબર ને? એની સામે બેસી રહેવું પડે, નજર એકી ટસે જોડી દેવી પડે. જ્યારે રેડિયોનો ફાયદો શું?
1: રેડિયામાં સાહેબ શું કે આપણે ખેતરમાં જાય તો હંગાત લઈને સાંભળાય, ગમે તે સ્થળે જવું હોય ગમે ત્યાં આપણે જોડે હોય રેડિયો સાંભળે. હવે તો મોબાઈલમાં બી રેડિયો એફએમ થઈ ગયો એટલે ગમે ત્યાં આપણે જે એફએમ ચાલુ કરીને સાંભળી શકીએ. ટીવીમાંથી સતત દેખવાથી આંખો બી જાય, નંભરાય જાય આંખોના, એવા બધા નુકસાનો થાય છે.
0: ટૂંકમાં રેડિયોનો ફાયદો એ છે કે ગમે ત્યાં આપણે એને સાથે લઈ જઈ શકીએ અને આંખોને કોઈ તસ્દી આપવાની નથી
1: નથી નથી,
0: બરાબર ને? આપણે બસ કાન દઈને સાંભળવાનું. હવે તમે કહ્યું કે આ ખેડૂત મિત્રોને પણ રેડિયો ઉપયોગી થઈ પડે છે, તમે પણ ખેડૂત છો, તો ખેડૂત મિત્રને રેડિયો કઈ રીતે ઉપયોગી થાય છે?
1: ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ, નવા નવા પાકો વિશે, દવા માટે કઈ રીતના શું કરવું, એ બધું ખેડૂત મિત્ર માટેનો કાર્યક્રમ રોજ રાત્રે 7:20 એનો કાર્યક્રમ આવે છે. એ બધું નવું નવું જાણવા મળે છે અને રેડિયો એટલે કે ગમે તો આપણે લઈને જઈ શકીએ છીએ,
0: બરાબર છે?
1: ત્યાં ટીવી સામે બેસીએ તો આપણે ટીવી ઘરે હોય તો એની સામે જ બેસી રહેવું પડે અને રેડિયો હોય તો આપણે કામમાં ખેતરમાં બી લઈ જઈ શકીએ.
0: દિલીપભાઈ, કાર્યક્રમની શરૂઆતમાં તમે એક સરસ વાત કરી કે ટીવી તો પછી આવ્યું, રેડિયો તો એના પહેલા હતો, બરાબર ને? તો તમારા ગામની વાત કરીએ તો તમારા ગામમાં વર્ષો પહેલા જયારે ટીવી પણ નહોતું તે સમયની વાત કરીએ તો કુલ કેટલા રેડિયા હશે?
1: અમારે તો ઘરે ઘરે સાહેબ રેડિયા હતા
0: પહેલેથી.
1: આ ક્રિકેટ મેચનો મને બહુ શોખ હતો એટલે હું રેડિયા પર કોમેન્ટ્રી વધારે સાંભળતો.
0: તો રેડિયો ઉપર કોમેન્ટ્રી સાંભળવાથી આમ દ્રશ્ય ખડું થાય ખરું કે ભાઈ આ કપિલ દેવ દોડીને દડો નાખે છે અને સામે ઇમરાન ખાન રમી રહ્યા છે, એવું આમ દ્રશ્ય ઉભું થાય?
1: રેડિયા પર કોમેન્ટ્રી સાંભળવાની બહુ મજા આવે સાહેબ, રેડિયા પર ટીવી કરતા સારામાં સારી કોમેન્ટ્રી આવે.
0: આમ સાંભળી શકીએ એ ચાર રન અથવા એ વિકેટ ગઈ, બરાબર છે? આવું જે રેડિયો ઉપર જે કોમેન્ટેટર બોલતા હોય છે એને એક આમ અલગ મજા જ હોય છે.
1: અલગ મજા આવે છે.
0: આ તો દિલીપભાઈ તમે રેડિયો પર કોમેન્ટ્રી સાંભળતા એની વાત કરી, બરાબર છે? તમે એકલા જ રેડિયો પર કોમેન્ટ્રી સાંભળતા કે તમારા બીજા મિત્રો પણ રેડિયોની આસપાસ ગોઠવાઈ જતા?
1: અમે તો 10-12 જણા રેડિયો, અમુક જણા આવે ખેતરમાં લઈને જઈએ તો બધા 4-5 જણા આગળ પાકર બેસી જઈએ, બહુ મજા આવતી કોમેન્ટ્રી સાંભળવાની. મારા ફાધર બહુ રેડિયો પર કોમેન્ટ્રી સાંભળતા,
0: એમ
1: બહુ શોખ હતો.
0: તમારા પિતા પણ રેડિયો સાંભળતા અને કોમેન્ટ્રી સાંભળતા, બરાબર? એ જોઈને તમને પણ રસ ઉત્પન્ન થયો અને તમે તો કહ્યું કે 10-11 જણા ગોળ ગોળ રેડિયોની ચોકફેર ગોઠવાઈ જતા રેડિયો સાંભળતા.
1: અને સાહેબ પેલો દર બુધવારે પેલું ગીત ગુજરી આવતું,
0: હા,
1: ગુજરાતી ગાયનોનું, એ બી અમે સાંભળતા.
0: ગીત ગુજરી કયા સ્ટેશન પરથી આવતું?
1: એ અમદાવાદ.

0: અમદાવાદ કેન્દ્ર પરથી, બરાબર છે. તો ગીત ગુજરીના જે ગીતો હતા એ અત્યારે તમને યાદ ખરા?
1: હા,
0: એમાંનું કોઈ એકાદ ગીત યાદ કરીને કહેશો જે તમે સાંભળ્યું હોય ને આજે પણ તમારા કાનમાં.
1: કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે, ભાઈ બેન નું ગીત મને બહુ ગમતું.
0: કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈ ની બેની લાડકી અને ભાઈ ઝુલાવે ડાળખી, સરસ મજાનું ગીત છે. તો કાર્યક્રમમાં સાંભળ્યા તમારી ફરમાઈશનું આ ગીત અને ફરી એકવાર તાજા માજા કરી દે તમને તમારા સાંભળેલા ગીતો સાથે.

0: દિલીપભાઈ, આપે ગીત ગુર્જરીની વાત કરી અને તમારી પસંદગીનું ગીત પણ સાંભળ્યું. આ સિવાય રેડિયો પર હિન્દી ફિલ્મી ગીતો પણ આવતા હતા, એ તમે સાંભળતા?
1: સવારે જે આવતા અમદાવાદ કેન્દ્ર પરથી, એના બી અમે હિન્દી ફિલ્મી ગીતો સાંભળતા.
0: બરાબર છે. એ સિવાય બીજા કયા કયા સ્ટેશન?
1: મને સમાચાર 7:50 ના ગુજરાતી સમાચાર આવતા ને, એ હું ચૂકતો નતો.
0: 7:50 ના ગુજરાતી સમાચાર,
1: હા, અમદાવાદથી રિલે જે થતા,
0: અમદાવાદથી રિલે થતા અને એક સમયે દિલ્હીથી તે વાંચવામાં આવતા. બરાબર ને? અત્યારે તો અમદાવાદથી જ વાંચવામાં આવે છે, પરંતુ એક સમય હતો કે રાષ્ટ્રીય સમાચાર 7:50 ના દિલ્હીથી વાંચવામાં આવતા.
1: અને ગુજરાતી સમાચાર મને બહુ ગમતા,
0: ખૂબ ગમતા, એટલે સાંભળવા તમને ગમતા અને નિયમિત સાંભળતા. આ સમાચાર

0: જે રેડિયો પર આવે, અને આ બીજી રીતના જે સમાચાર આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે ઘણી વખત સમાચાર આપણે જોઈએ છીએ એમાં વાત કંઈક હોય અને સમય વધારે લઈ લેતા હોય છે, તો રેડિયોના સમાચાર કેવા?
1: રેડિયોના સમાચાર સાચા અને સચોટ આવતા રહે.
0: સાચા અને સચોટ, સચોટ. દસ જ મિનિટમાં,
1: દસ જ મિનિટમાં બધું ખબર પડી જતી,
0: આખા દેશ દુનિયાની
1: વાતો મળી જતી,
0: મળી જતી. દિલીપભાઈ, આ રેડિયોની પ્રસારણ યાત્રા સવારથી શરૂ થાય અને રાતના મોડા સુધી ચાલતી હોય છે, તો તમે સવારમાં કેટલા વાગે રેડિયો ચાલુ કરી દેતા?
1: હું સાહેબ 7 વાગે એમ ચાલુ કરતા, ભક્તિ ગીતો આવતા, ભજનો આવતા.
0: બરાબર છે. અને સાંજે કેટલા વાગ્યા સુધી સાંભળતા?
1: સાંજે સાહેબ 7:50 પછી, એના પછી પેલા ગુજરાતી ગીતો આવતા, ગીત ગુજરી આવતી, બુધવાર જ સાંભળતો. એટલે લગભગ અમુક ટાઈમ તો રેડિયો કેન્દ્ર બંધ થતું ને તાણે તો બંધ કરતો.
0: એટલે રેડિયો ઉપરથી પ્રસારણ યાત્રા પૂરી થાય અને એવું કહેવામાં આવે કે આકાશવાણીનું આ ફલાનું કેન્દ્ર હતું અને રાત્રિના 8 વાગ્યા ને 8 મિનિટ થઈ છે,
1: રજા લઈએ છીએ એવું કહેતા,
0: રજા લઈએ છીએ, શુભરાત્રી, જય હિન્દ કહેતા ત્યાં સુધી તમે સાંભળતા. બરાબર છે.
1: રેડિયો તો ઘરે ઘરે હતો રેડિયો, અને રેડિયામાં બધું બહુ મજા આવતી. ટીવીઓ તો તાણા હતી નહીં તે સાહેબ, ટીવીઓ તો બધી હમણાંથી નીકળી બધી.
0: બરાબર છે. પણ આ રેડિયો તમારી પાસે હોય, તમે એકલા કોમેન્ટરી સાંભળતા હોય, તો તમારા બીજા મિત્રો થઈ જાય.
1: હા, બીજા મિત્રો હોય તો જ મજા આવે સર,
0: હે ને?
1: અમે તો બીજા ટોરું થઈને જ બેસી જતા, તો જ મજા આવે સાંભળવાની, કોમેન્ટરી આવે. એકલા એકલા ના મજા આવે, એટલે બધા 2-3 જણા ભેગા થઈ જતા.
0: એટલે ટૂંકમાં રેડિયો આપણને નવા મિત્રો પણ શોધી આપે. રેડિયો કોઈ દિવસે આપણે ઘરમાં ના વાગે, એટલે અથવા કદાચ કોઈ કારણસર બગડી ગયો હોય, તો તે દિવસ કેવું લાગતું?
1: અમે તો નવો લઈ આવેલો સાહેબ, બગડ્યો એટલે દિન બીજો રેડિયો લઈ આવેલો, 4 સેલ નાખી દેવાના અને નવો લઈ આવ્યો પછી જઈને.
0: એટલે એક રેડિયો બગડી જાય તો બીજો નવો જ,
1: અને એક નાનો બી રાખેલો મેં તો.
0: એમ, ત્યાં નાનો અને મોટો 2 રેડિયો રાખવાનું કારણ?
1: કારણ કે ખેતર વેતરમાં જ્યાં હોય તો એ નાનો રેડિયો જોડે રાખતા.
0: અને મોટો રેડિયો ઘરે ફિક્સ?
1: ફિક્સ.
0: તો એ રેડિયો તમે ઘરમાં જે જગ્યા રાખતા, કોઈ અલગ ચોક્કસ કોઈ ખાણું રાખતા?
1: ના, મેં તો ત્યાં ગામ પાર્ટી મારી બનાવી દીધેલું.
0: એમ, રેડિયો સ્ટેન્ડ?
1: રેડિયો સ્ટેન્ડ.
0: ક્યાં વાત હે. પછી આ રેડિયોમાં પરિવર્તન આવતું ગયું. જે જૂના રેડિયો હતા તે પાવરથી ચાલતા, પછી ઇલેક્ટ્રિક ગામડે ગામડે આવી, બરાબર ને? લાઇટો મીટરો આવ્યા, ગામડે ગામડે થાંભલાઓ રોપાયા. ત્યારનો રેડિયોનું જે પ્રસારણ સાંભળવાનો સમય અને લાઇટ આવ્યા પછી જે રેડિયો સાંભળવાના પ્રસારણના સમયમાં કંઈ વધારો થયો હતો?
1: રેડિયામાં લાઇટ આવ્યા પછી તો સાહેબ લાઇટ થોડા ઘણા રેડિયા વધ્યા, પછી તો ઘરે ઘરે રેડિયા થઈ ગયા. રેડિયો લોકોને બહુ ઇન્ટરેસ્ટ હતો, બહુ શોખ હતો, એટલે બીજા કામ પર જઈને લઈ આવતા કે હા મારે રેડિયો લાવવો પડશે, મજા આવે સાંભળવાની. પેલું
0: અને તમે કહ્યું કે ઘણાને એવું થતું હતું કે ફલાણા ભાઈને ઘેર રેડિયો છે અને એનો અવાજ સૂર ખૂબ ઓછો રાખીને એકલો એકલો સાંભળે છે અને મને ગીત સાંભળવાની મજા પડતી નથી, અથવા મજા પડે છે તો મને મારા કાન સુધી અવાજ નથી પહોંચતો, એટલે હું નવો રેડિયો લઈ આવું.
1: દેખાદેખી મેં લાગતા સાહેબ રેડિયો બીજાના ટાઈમે તો બીજો લઈ આવતો જ આવતા, અમને બીજાને તે એવો બધો શોખ હતો કે એની પર બધા પટ્ટા મારીને એવો રેડિયો શોખીન બનાવે, ખભા ભરવી દે,
0: શણગારતા,
1: શણગારીને લઈને ફરતા.
0: રેડિયોને કવર પણ ચડાવવામાં આવતું ચામડાનું,
1: અને એની પર પેલી પટ્ટીઓ લાલ પીળી બાંધી દેતા અને ખભે ભરીને લઈને ફરતા,
0: ખભે લટકાવીને થેલાની જેમ. તો આમ રેડિયો લઈને ચાલતો ચાલતો માણસ જાય, પણ રેડિયો ચાલુ હોય
1: કઈ. અમારે તો અમારા સમાજ પાઘડી બાઘડી લગન બગન હોય તો અમે લઈને જતા.
0: એમ, એટલે કોઈને ઘેર મહેમાન જઈએ તો રેડિયો સાથે?
1: હા, બધો શોખ હતો.
0: આહા, તો આ રીતનો પણ રેડિયો પાછળની એક ગેલછા હતી લોકોને. બરાબર છે. અને એક સ્ટેટસ કહેવાતું કે જેની પાસે રેડિયો હોય એટલે આમ મોભેદાર વ્યક્તિ કહેવાય.
1: મોભેદાર કહેવાય. સાયકલ અને રેડિયો,
0: સાયકલ અને રેડિયો. અને ત્રીજું એવું કહેવાતું કે ઘરમાં સાયકલ, રેડિયો અને પ્રાઇમસ એટલે પેલો સ્ટવ, એ 3 વસ્તુ જો ગામડામાં કોઈની પાસે હોય તો એ મોભેદાર વ્યક્તિ કહેવાય. બરાબર છે. એમાંનો આ એક રેડિયો જે હતો. એ રેડિયોની યાત્રાની થોડી વાત કરીએ કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર એક સમય પ્રસારિત કરવામાં આવતું. એ સિવાયના ગુજરાત બહારના કોઈ રેડિયો સ્ટેશનો તમે સાંભળતા અથવા તમારે ત્યાં કોઈ ટ્યુનિંગ થતા?
1: ના, હું તો એ જ સાંભળતો વધારે,
0: ગુજરાતી જ. બરાબર છે. અને પછી 1991માં, ખાસ કરીને તારીખ પણ યાદ કરાવું કે 25 ફેબ્રુઆરી 1991માં પંચમહાલ જિલ્લાના ગોધરા મથક ખાતે આકાશવાણી ગોધરાની સ્થાપના થઈ અને FM બેન્ડ ઉપર આનું પ્રસારિત કરવામાં આવ્યું. આની જાણ તમને ક્યારે થઈ હતી?
1: અમે સાહેબ એ તો ગોધરામાં FM ચાલુ થયું એટલે બધા કે ગોધરામાં FM વાગે છે, FM પર સારા ગીતો આવે છે અને નજીક છે અને સારું પકડાય છે, અને પછી અમે ખબર પડી ગઈ કે ગોધરામાં બી રેડિયા કેન્દ્ર ચાલુ થઈ ગયું, એટલે પછી અમે FM જ સાંભળતા. પછી તો અમારે તો મોબાઈલમાં બી આવતો આવે છે સાહેબ, FM
0: અત્યારે તો મોબાઈલમાં પણ આવે છે. સાચી વાત છે. તમે રાખો છો મોબાઈલમાં રેડિયો?
1: હા, FM છે, મારો ફોન છે નોનો, એમાં FM હું સાંભળું છું.
0: એમાં રેડિયો સાથેનો જ ફોન ખરીદ્યો છે?
1: હા, રેડિયો સાથેનો જ છે.
0: તો તમે જયારે મોબાઈલ ખરીદવા ગયા ત્યારે તમે

0: રજૂઆત કરી હતી કે મારે રેડિયો સંભળાય એવો ફોન જોઈએ.
1: ના, આવું તો સિસ્ટમ જ થઈ ગઈ સાહેબ, રેડિયો દરેક ફોનમાં આવે.
0: અને તમે વગાડીને પણ જોયો હશે?
1: વગાડે છે, હું તો સાંભળું જ છું.
0: પછી જ ફોન લીધો હશે કે ભાઈ આ બરાબર છે કે રેડિયો આ ફોનમાં સંભળાય છે. વાયરલેસ રેડિયો હોય છે અને વાયર વાળો પણ રેડિયો હોય છે આજે મોબાઈલનો. તો તમે કઈ પ્રકારનો રેડિયો સાંભળવાનું પસંદ કરો છો?
1: સ્પીકર વાળો.
0: વાયર વાળો નહીં,
1: વાયર વાળો બધાને સાંભળાય એવું રાખવાનું ને. પેલો તો કોનામ ઘડીને બધા એક જ જણ સાંભળી શકે.
0: બરાબર છે. એટલે રેડિયો એકલા સાંભળવાની વાત નથી, બરાબર ને? રેડિયો સાંભળવાનો ને સંભળાવવાનો, બરાબર. ઘણા વખત ઘણા લોકો આમ મુસાફરી કરતા હોય, ટ્રેનની મુસાફરી કરતા હોય અથવા તો બસની મુસાફરી કરતા, તો પણ રેડિયો સાથે રાખતા અને ચાલુ બસમાં પણ રેડિયો ચલાવતા અને બાજુવાળો પણ કાન દઈને સાંભળતો. આવું તમે જોયું છે અથવા તમે જાતે રાખતા હતા?
1: હા, હું રાખતો હતો. પેલું કારણ કંઈક બસમાં જવાનું હોય, ગોધરા બધા આવતા હોય તો એટલો શોખ હતો કે નાનો રેડિયો હતો એટલે મેં પીન મારી દઈએ અને કાનમાં નાખી દે સંભળાય.
0: બરાબર છે. એટલે મુસાફરી દરમિયાન કાનમાં તમે
1: એરફોન નાખી દેતા?
0: એરફોન નાખી દેતા અને સાંભળતા હતા, બરાબર છે. આ તમે રેડિયો સાંભળતા હો અને મનમાં મનમાં મુસ્કાતા હો, બરાબર છે. તો ઘણી વખતે એક જમાનો હતો કે આ માણસ કેમ આમ બહુ વધારે મનમાં મનમાં હસે છે, એવું કઈ બનતું?
1: હા, એવું થાય ને કે કોઈક જાણે કે ગાડો થઈ ગયો એવું લાગે,
0: ગાડો થઈ ગયો લાગતો હતો. અત્યારે બધું નોર્મલ થઈ ગયું છે, બરાબર છે. પણ એક સમય હતો કે જયારે રેડિયો એકલા એકલા આપણે કાનની અંદર ઇયરફોન નાખીને સાંભળતા તો ગામડાની બસમાં બેઠા હોય ને ગામડાના બીજા લોકો જુએ તો આપણને તમે કોઈ પ્રમાણે ગાડામાં ગણી નાખતા, બરાબર છે, કે આ એકલો એકલો કેમ હસે છે. પરંતુ આ બધું ધીરે ધીરે ટેકનોલોજીમાં પરિવર્તન આવતું ગયું, એમ સુધારો થતો ગયો. ત્યારે અત્યારે જે રેડિયો છે અને રેડિયોના હરીફ પણ છે, ફક્ત આકાશવાણી જ નથી, આકાશવાણીની સાથે સાથે પણ બીજા પ્રાઇવેટ ચેનલો પણ રેડિયો ઉપર આવે છે. તમને કઈ પસંદગી?
1: મને તો સાહેબ એફએમ ગુજરાત વધારે પસંદ છે, અમદાવાદ દૂરદર્શન.
0: ટીવીમાં અમદાવાદ દૂરદર્શન અને રેડિયોમાં એફએમ ગોધરા. ક્યાં વાત છે, ખૂબ સરસ કે તમે અમારો ગોધરા રેડિયોની પ્રસારણ યાત્રાને આટલી સારી રીતે સાંભળો છો અને તેની પ્રશંસા પણ કરો છો. અત્યારે બાકીની બધી જે ચેનલ્સ છે, યુટ્યુબ ચેનલ છે અથવા તો સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા પ્લેટફોર્મ છે, એટલું જ નહીં કે ટીવીની અંદર પણ અનેક ચેનલો આવી ગઈ છે, છતાંય આ રેડિયો પોતાનું જે સ્થાન છે જાળવી રાખ્યો છે, રેડિયો પોતાનું સ્થાન છે તે જાળવી રાખ્યું છે, એ પાછળનું કારણ તમે શું માનો છો?
1: રેડિયામાં તો સાહેબ સારું સારું અને સારા બધું આવે, ટીવી બધું બધું યુટ્યુબ પર બધું ફેક આવે તે થાય અને સોશિયલ મીડિયામાં બધું બધું ફેક જ આવે. રેડિયાની અંદર બધું સચોટ મળે માહિતી,
0: સચોટ અને જીવનમાં કામ લાગે,
1: કામ લાગે એવી ઉપયોગી જાય, જીવનને ઉપયોગી થાય એવું બધું સાંભળવા મળે.
0: આપ એક ખેડૂત છો ત્યારે ચોક્કસ કાર્યક્રમના અંતમાં એક સવાલ પૂછો છે કે ગોધરા આકાશવાણી પરથી કિસાનવાણી કાર્યક્રમ છેલ્લા કેટલાય વર્ષોથી પ્રસારિત થાય છે, એ તમે સાંભળો છો?
1: હા, સાત વિષય સાંભળીએ છીએ
0: કિસાનવાણી કાર્યક્રમ. આ કાર્યક્રમ સાંભળવાથી તમારા ખેતીમાં કોઈ પ્રયોગ કર્યો હોય અને સફળતા મળી હોય એવું કઈ બન્યું છે?
1: હા સાહેબ, એવું આમાં દવાઓ વિશે પછી કઈક નવા જે ખાતરનું કઈક આપે કે ઓર્ગેનાઇઝિક ખાતર બનાવો, એનાથી આ થાય, સળસિયાનું કઈક આવે, એવું બધું
0: હવે તમે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળ્યા છો, બરાબર છે. ત્યારે બાકીના જે શ્રોતા મિત્રો છે અને તમે ખાસ કરીને જે બાકીના જે આપણા ખેડૂત મિત્રો આપણો આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એને તમે શું કહેશો કે રેડિયો ખેડૂત માટે કેટલો ઉપયોગી?
1: રેડિયો ખેડૂત મિત્રો માટે બહુ ઉપયોગી છે, નવું નવું જાણવા મળે છે, સચોટ માહિતી મળે છે અને રેડિયો આપણે ખેતરમાં જ્યાં હોય તો બી સાથે લઈને જતા હોય અને ખેતરમાં હોય તો સાથે બી સમાચાર સંભળાય છે, ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ સંભળાય છે, સારી સારી માહિતી આપે છે, ખેડૂતલક્ષી અને ખેડૂતો માટેની ઉપયોગી બધી વાતો સાંભળવા મળે છે.
0: અને આપણને ક્યારેક કામથી કંટાળી ગયા હોય તો સરસ મજાના ફિલ્મી ગીતો અથવા તો
1: લોકગીતો સાંભળી બી શકાય,
0: ભજનો પણ સાંભળી શકાય. તો તમે અત્યારે શું બીજું સાંભળવાનું પસંદ કરશો, કોઈ ભજન કે કોઈ ગીત તમે તમારી ફરમાઈશનો જણાવી શકો છો?
1: એક ભજન સરસ સાંભળાઈ દેજો
0: અને કાર્યક્રમમાંથી છૂટા પડીએ. તો મિત્રો, આજે મારી સાથે કાર્યક્રમમાં હતા રેડિયોના શ્રોતા તેવા ખેડૂત દિલીપભાઈ બચુભાઈ મકવાણા, કે જે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વેલવડ ગામથી આવ્યા હતા. દિલીપભાઈના કાર્યક્રમમાં આપે જે સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આકાશવાણીના 90 વર્ષની ગૌરવમય પ્રસારણ યાત્રાના ઉપલક્ષમાં દિલીપભાઈ સાથેની મુલાકાત આપે સાંભળી મુલાકાત લઈ રહ્યા હતા કેતનભાઈ રાવલ. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સવારના 10:30 થયા છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમનું સહપ્રસારણ.

એક નવી સવાર, મનમાં જાગતી એક નવી આશા અને વહાલની એક અનોખી મીઠાસ. જ્યારે આપણી સૌથી વહાલી વ્યક્તિની ખુશી આપણી પ્રાર્થના બની જાય ત્યારે દરેક દિવસ સોના જેવો ઉગે છે. રાહત ફતેહ અલી ખાનના સુરીલા અવાજમાં સાદગીથી ભરેલું આ ખૂબસૂરત ગીત હવે આપના માટે.

સાચો અહેસાસ એવો હોય છે જેને સમય કે અંતરની સીમાઓ નથી નડતી. આંખો ખુલ્લી હોય કે બંધ, બસ એક જ, એ જ ચહેરો હૃદયમાં તરવરતો રહે છે. દિવસ રાત મનને ઝંકૃત કરતા એ જ મીઠા સંસ્મરણોને રજૂ કરતું સોનુ નિગમનું આ સદાબહાર ગીત ફક્ત આપના માટે.

આપણા મનમાં આમ જ વહેતો રહેશે. આ મધુર ગીતો સાથે આજનો અમારો હિન્દી ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ અહીં જ પૂરો થાય છે. આ કાર્યક્રમ પછી આપણે સાંભળીશું સુગમ સંગીતનો કાર્યક્રમ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકા ઇરાનની શાંતિ દરખાસ્તને સ્વીકારવાની આશા અને ઇંધણના વૈશ્વિક દરોમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સમાં 926 અને નિફટીમાં 262 અંકોનો ઉછાળો. આતંકી ફંડિંગ મામલે કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા. ભૂટાનના પ્રધાનમંત્રી ડાશો શેરિંગ તોબગે આજે આસામની મુલાકાતે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના 12 સભ્યો માટે આજે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર 1 જૂનથી ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક. પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 5 દિવસની હજ યાત્રા આજથી શરૂ. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી મુસ્લિમ સમુદાયના 10 લાખથી વધુ લોકો મક્કાની હજ યાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીના ખાતે એકત્રિત થશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયાથી વધુનો વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા દરેક પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે તૈયાર. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા ક્યુએટ યુજી 2026 મુલતવી રાખી. એનસીઆરબી ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. અને એમબીએ એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

સ્ટુડિયો ક્લોકમાં 11:02 થઈ છે, માફ કરશો. આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. હવે પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીશું પ્યાર હૈ તો હૈ ફિલ્મનું આ ગીત, અરિજિત સિંઘ અને ઈશિતા વિશ્વકર્માના અવાજોમાં.

0: છાવા ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. ઇરશાદ કામિલ, ક્ષિતિજ પટવર્ધન, એ આર રહેમાન, વૈશાલી સામંતના સ્વરમાં.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતઝાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.

0: શ્રેયા ઘોષાલ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પુષ્પા ટુ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષોં કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓં કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक. होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.

0: હરભજન માનને આપ સાંભળી રહ્યા હતા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक. ब्रह्मपुत्र

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

નંબર 0792324509. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792324509.

આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ

ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઇરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું. પશ્ચિમ એશિયામાં શાંતિની શક્યતા પર કાચા તેલના ભાવમાં ઘટાડો. ચાલુ મહિનામાં પહેલીવાર ભાવ $100 નીચે આવ્યા. ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સમાં 925 અને નિફટીમાં 260 અંકોનો ઉછાળો.

0: ટર્કીમાં પોલીસે મુખ્ય વિપક્ષી પાર્ટીના મુખ્યાલયમાં જઈને તેમના પદભ્રષ્ટ નેતાઓને બહાર લાવવા માટે ટીયર ગેસ છોડ્યો. મેઘાલયના ઉમરોઈ ખાતે ચાલી રહેલી પ્રથમ બહુરાષ્ટ્રીય સંયુક્ત સૈન્ય કવાયતમાં 12 મિત્ર દેશોના 400થી વધુ સૈનિકો ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે જનતા પર આર્થિક બોજ નાખવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે તમામ આદિવાસી સમુદાયોને યુસીસીના દાયરામાંથી બહાર રાખ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની કોઈપણ જોગવાઈ આદિવાસી સમુદાયો અથવા વ્યક્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં લાદે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ જિલ્લા પંચાયત ગાંધીનગરના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પદ ગ્રહણ કર્યા. ભાવનગરના તળાજાના સરતાનપર ગામે દરિયામાં ડૂબી જતા 2 બાળકોના મોત, 1 બાળકીનો બચાવ. આતંકી ફંડિંગ મામલે કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના 12 સભ્યો માટે આજે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર 1 જૂનથી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક. અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 5 દિવસની હજ યાત્રા આજથી શરૂ. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી મુસ્લિમ સમુદાયના 10 લાખથી વધુ લોકો મક્કાથી હજ યાત્રા શરૂ કરશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાત. આકાશવાણી અમદાવાદના ખાસ સંગીત સંવાદ કાર્યક્રમ સુર સંગાતમાં આપનું સ્વાગત છે. સંગીત ફક્ત સુરોની દુનિયા નથી, પરંતુ ભક્તિ, સંવેદનશીલતા અને મૂલ્યોનો સફર છે જે પેઢીઓને જોડે છે. આજે અમારા ખાસ મહેમાન એવા જ એક અસાધારણ સંગીતકાર છે જેમણે ગુજરાતી સુગમ સંગીત, ભક્તિ સંગીત અને આકાશવાણીની સમૃદ્ધ પરંપરાને તેમની રચનાઓથી નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તો ચાલો સુરો, સાહિત્ય, ભક્તિ અને યાદોથી ભરેલી આ ખાસ સંગીતમય વાતચીત શરૂ કરીએ. આજે આપણી સાથે છે ટોપ ગ્રેડ કમ્પોઝર અને એ ગ્રેડ ગાયક શ્રી હસમુખ પાટડિયા. સ્વાગત છે આપનું.
2: નમસ્કાર ઉત્કર્ષભાઈ, આકાશવાણીનો હું ખૂબ ખૂબ આભારી છું. હું તો આમ તો આ જ ફેમિલીનો માણસ છું,
3: બરાબર,
2: પણ છતાંય આ મારી વાત મૂકવાનો તમે આ મને એક ચાન્સ આપ્યો છે, એક મોકો આપ્યો છે, એના માટે આભાર.
1: તો હસમુખભાઈ, તમારી સફર બાળ કલાકાર તરીકે રાજકોટમાં શ્રી બાબુભાઈ અંધારિયા, કાંતિભાઈ સોનછત્રા અને ચંદુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. તમારા ગુરુઓ પાસેથી તમને પહેલી તાલીમ એવી કઈ મળી કે જે તમે હજુ પણ દરેક રચના પહેલા અનુસરો છો?
2: આ ત્રણ જે ગુરુ છે એમની પાસે મેં પદ્ધતિસરની તાલીમ લીધેલી, પણ સૌથી પહેલા મારા ગુરુ મારા મોટા બાપુ, એટલે અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ભાઈજી કીએ, તો એ મારા ફાધરથી મોટા નાનું ભાઈ સોની, એમની પાસે હું પહેલું વહેલું સંગીત એમની પાસે સાંભળ્યું અને પહેલું વહેલું એમની પાસે શીખ્યું.
1: બરાબર.
2: હું જ્યારે ગામડામાં રહેતો ત્યારે લગભગ 9 વર્ષનો થયો ત્યાં સુધી ગામડામાં હતો અને હું ત્યાં જ રહેતો. ત્યાં લાઇટ બી નહોતી એવા ગામમાં હું રહેતો, અને મારા મોટા બાપુ સવારે પૂજા કરવા બેસે ત્યારે અમને બધા ભાઈઓને સામે બેસાડીને સંગીત સંભળાવે અને શીખવાડે.
1: બરાબર.
2: આ જુદા જુદા કીર્તનો અને છંદ ને આ બધી રચનાઓ શીખવાડે. એમને પહેલું વહેલું મને હાર્મોનિયમમાં ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, આ ટ્યુન શીખવાડી.
1: શું વાત છે.
2: અને છંદ શીખવાડ્યા. તો શરૂઆત મારી

0: આકાશવાણી અમદાવાદમાં ટોપ ગ્રેડ સંગીતકાર અને એ ગ્રેડ ગાયક તરીકે તમે રેડિયોના સુવર્ણ યુગને નજીકથી જોયો છે, તો આકાશવાણી અમદાવાદ ગુજરાતી સુગમ સંગીત માટે આટલું શક્તિશાળી એક નર્સરી એટલે કે તાલીમ કેન્દ્ર જેવું છે?
1: ના, જરૂરથી જ, કારણ કે મારો પહેલો નાતો જ આકાશવાણીથી છે. રાજકોટમાં હું જયારે લગભગ 12-13 વર્ષનો હતો ત્યારે બાળ કલાકાર તરીકે ગાતો હતો.
0: બરાબર.
1: આકાશવાણી રાજકોટમાં એક ખૂબ જ જાણીતો પ્રોગ્રામ આવતો બાળગીતનો, બાલસભા કાર્યક્રમ, અને રવિવારે એ 9:30 વાગે આવતો. અને આકાશવાણીના બે એનાઉન્સરો, નાનીબેન અને મોટીબેન,
0: ઓકે,
1: એ આ કાર્યક્રમ ચલાવતા. નાનીબેન એટલે રેણુબેન, રેણુબેન યાજ્ઞિક. તો આ કાર્યક્રમમાં હું ગાવા જતો, બધા બાળકો ગાવા આવતા, અને એમને એમ લાગ્યું કે આ છોકરો વધારે સારું ગાય છે, એટલે મારી પાસે લીડિંગ લાઇન ગવડાવતા.
0: અચ્છા.
1: બાળગીતોમાં
0: તો એવી કોઈ બાળગીત તમને યાદ હોય તો?
1: એ વખતે જે મેં ગાયા હતા બાળગીતો, એમાંથી એક બે લાઇન હું ગાઉં છું.
0: ચોક્કસ.
1: અને આ ગીતો અમને ચંદુભાઈ રાઠોડ અને જયંતિભાઈ પટેલ,
0: ઓકે,
1: એ વખતે ત્યાં કમ્પોઝર તરીકે હતા,
0: ઓકે,
1: તો એમની પાસેથી અમે આ બાળગીતો શીખતા.
0: ખૂબ સરસ.
1: અને આકાશવાણી જે ગીતોનું પ્રોડક્શન કરતા,
0: ઓકે,
1: એટલે એ ગીતમાં મને ગાવાનો મોકો મળ્યો છે. એ બે લાઇન સંભળાવું.
0: ચોક્કસ.

0: વાહ વાહ હસમુખભાઈ, તમે તો તમારા બાળપણનું ગીત હજુ પણ સાચવીને રાખ્યું છે. ખૂબ જ આનંદ થયો આ સાંભળીને. તમે તો ખૂબ સરસ સંગીતમય શરૂઆત કરી. આ થઈ વાત તમારા બાળપણની. તો અમારા શ્રોતા મિત્રોને રસ પડશે જો તમે તમારી સુગમ સંગીતની યાત્રા વિશે એ શરૂઆતના દિવસોની પણ થોડી વાત કહેશો.
1: મારી સુગમ સંગીતની જો શરૂઆત થઈ હોય તો ભદ્રાયુભાઈ ધોળકિયા એમનું એક કમ્પોઝિશન હતું, શબ્દ ક્યાં મારો કે તમારો છે, આ ગઝલ હું ગાતો. અમે ને ભદ્રાયુભાઈ એમની ઘેરે શનિવારે બેસીને ગાતા વગાડતા હું એમની પાસે પહેલી વખત આ રચના શીખ્યો. અને પછી તો હું બધે કોલેજમાં અને એમાં હરીફાઈમાં ભાગ લેતો, ત્યાં યુનિવર્સિટીમાં પણ સતત 3 વર્ષ મને પ્રાઇઝ મળ્યું. એવી રીતે અમદાવાદમાં પણ એક એ વખતે ફર્સ્ટ ટાઈમ રિયાલિટી શો એ અમદાવાદમાં થયો હતો, જે અત્યારે ટીવી ઉપર આવે છે એવા શોમાંનો આ એક શો હતો. અને એ શોનું નામ હતું મહેફિલ. ઇસરો દ્વારા જે આ શો થયો એમાં પણ મને પ્રાઇઝ મળેલું. અમદાવાદમાં બીજી એક હરીફાઈ થતી અને એ શેખાદમ આબુવાલા ટ્રોફી, અને આ પંકજ ઉદાસ દ્વારા આ આયોજન થતું અને એમાં પણ મને પ્રાઇઝ મળેલું. એવી રીતે ગુજરાત સરકાર દ્વારા જે દર વર્ષે કોમ્પિટિશન થતી હોય એમાં એક પરેશ ભટ્ટ ટ્રોફી, એ સુગમ સંગીતની ટ્રોફી પણ મને મળેલી છે.
0: પરેશ ભટ્ટની કોઈ રચના તમને યાદ હોય તો અમારા શ્રોતા મિત્રો માટે આપ એ સંભળાવશો?
1: મને જે સ્વરાંકનો જેમના ગમે છે એવા સ્વરકારોમાં આ પરેશ ભટ્ટનું આ સુંદર સ્વરાંકન છે.

0: આકાશવાણી સાથેની પણ તમારી જે યાત્રા શરૂ થઈ એ શરૂઆતના દિવસોની પણ થોડી વાત કહેશો?
1: આકાશવાણીમાં હું યુવાવાણીમાં હું સુગમ સંગીત ગાતો, પછી મેં બી ગ્રેડની પરીક્ષા આપી, પછી બી હાઈ થયો અને અત્યારે એ ગ્રેડના માન્ય ગાયક તરીકે હું આકાશવાણીમાં ગાઉં છું. આકાશવાણીમાં હું ટોપ ગ્રેડના કમ્પોઝર તરીકે પણ અત્યારે સેવા આપી રહ્યો છું અને એનું જો શ્રેય કોઈને જતું હોય તો સ્ટેશન ડિરેક્ટર, જે એ વખતે રાજકોટમાં ઋષિકુમાર શાસ્ત્રી સાહેબ એ આવેલા અને એને મને સાંભળીને સલાહ આપી કે તું કમ્પોઝિશન સરસ કરસ તો તું એની ઓડિશન આપ અને ભવિષ્યમાં તને આકાશવાણીમાં નોકરી કરવાનો પણ ચાન્સ મળશે. એમની સલાહથી મેં આ ઓડિશન પાસ કરીને આજે હું આકાશવાણીમાં સેવા આપી રહ્યો છું. એ વખતે હું જે સુગમ સંગીત ગાતો એમાંની એક પુરુષોત્તમભાઈની ગઝલ, એ કમ્પોઝિશન મને બહુ ગમે છે. અને જો કે અત્યારે બહુ ઓછું ગવાય છે કે બહુ સંભળાતું નથી, પણ બહુ સુંદર કમ્પોઝિશન છે. તમને સંભળાવું બે લાઈન.

0: આપણે 92માં હું જયારે અહીંયા આકાશવાણીમાં આવ્યો ત્યારે પેલાવેલું રમેશ ભટ્ટ આપણે ત્યાં બધા ડ્રામાઓનું પ્રોડક્શન કરતા
1: બરાબર,
0: અને આવતા જ બીજે દિવસે મને એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરવાનો તક મળી. અને લકીલી એ વખતે એક સિરિયલ આવતી હતી, હિન્દી સિરિયલ ચાણક્ય,
1: ઓકે,
0: અને એમાં મ્યુઝિક આશિષ દેસાઈએ કરેલું અને એ હું સાંભળતો, એટલે એમાંથી મને થોડું શીખવા એ મળ્યું કે ઐતિહાસિક સિરિયલ હોય, ઐતિહાસિક નાટક હોય તો એમાં કઈ રીતનું મ્યુઝિક આવે. પેલું પેલું મ્યુઝિક એ આપ્યું.
2: હસુભાઈ, આપે હમણાં વાત કરી ચાણક્યના મ્યુઝિક વિશે, તો આશિષભાઈને તો આપ ગુરુ સમાન માનો છો, એમની કોઈ સ્વરચના હોય જે તમને ખૂબ ગમતી હોય તે સંભળાવશો?
0: એમની એ વખતની એક સુંદર રચના ટોળાની શૂન્યતા છે.

0: વાહ, ખૂબ સરસ સંગીતમય વાતાવરણ બનાવી દીધું તમે તો સ્ટુડિયોનું.
1: અને પછી આગળ જતા એક અમે અહીંયા એક કાર્યક્રમ કરેલો, કાગળ પર ચોમાસું, આપણા તુષારભાઈ તુષાર શુક્લે આ એક પ્રોગ્રામ કરેલો, અને એક બીજો પ્રોગ્રામ કરેલો વાસંતી પત્ર. તો આ બે પ્રોગ્રામમાં મોસ્ટ ઓફ બધા ગીતો વરસાદના હતા અને વસંતના ગીતો હતા. તો એમાં લગભગ 8 થી 9 ગીતો મેં કમ્પોઝ કરેલા.
0: તો એમાંનું કોઈ એક ગીત યાદ હોય તો તમને?
1: તુષાર શુક્લની એક રચના છે.
0: ચોક્કસ.

0: વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. હસમુભાઈ, આપે નિષ્કુળાનંદ સ્વામીને જે ભક્ત ચિંતામણી પુસ્તકનું 800 પેજીસનું જે કમ્પોઝિશન કર્યું છે તે ખરેખર એક એવું કામ છે જે આજે તો યાદ રહેશે જ પણ ભવિષ્યમાં પણ લોકોને ખૂબ ઉપયોગી અને યાદ પણ રહેશે. તો એના વિશે થોડી વાત કરશો?
1: અત્યારે જે રીતે બધા એ સાંભળે છે અને અત્યારે રીલ્સનો જમાનો છે એટલે એમાંથી એ લગભગ એ કાવ્યમાંથી દરરોજ 5-10 રીલ તો બનીને મુકાતી હોય છે.
0: અચ્છા, તો મારે તમને પૂછવું હતું કે એના માટે તમે રાગ તાલ કયા આધારે પસંદ કરેલા?
1: આજે કાવ્યનો જે રાગ છે આમ તો એ પરંપરાગત જે સંતો ગાતા હોય
0: બરાબર
1: એમાંથી હું રાગ શીખ્યો, પણ અમારે મેમનગર ગુરુકુલના બાલકૃષ્ણ સ્વામી છે એટલે મારી પાસે એકદમ પરફેક્ટ લય અને પરફેક્ટ રાગથી એમને ગવડાવ્યું કે આપણે આ જ રાગથી આટલી લયમાં આ રીતે આપણે જોઈએ છે. એની પહેલી બે પંક્તિ છે હું ગાઉં છું.

0: વાહ, ખૂબ સરસ. હસમુખભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ 2000થી વધુ કીર્તન આપે કોમ્પોઝ કર્યા છે અને ઘણા કલાકારોએ તમારા કોમ્પોઝિશન ગાયા પણ છે, તો એમાંનું કોઈ એક કીર્તન જો યાદ હોય તો અત્યારે અમારા શ્રોતા મિત્રોને સંભળાવશો?
1: મારા સ્વામિનારાયણ સંપ્રદાયના જે કીર્તનના કમ્પોઝિશનો છે એમાં ઘણા બધા કીર્તનો, જે એરી એરી આજ રંગમહલ મધ્ય બેઠે મોહન પિયા, પછી બીજું છે આવો પાડોશી પાતળિયા, એવા અનેક કમ્પોઝિશનો છે. એમાં એક માવા તારી મૂર્તિમાં એ કમ્પોઝિશન એવું છે, એ લગભગ બધા સત્સંગીઓની ઘેરે આ કીર્તન દરરોજ સવારે એક વખત તો વાગતું જ હશે. આપને આ કીર્તન સંભળાવું.

0: ખૂબ સરસ.
1: હસમુખભાઈ, સુરેશ વાડકર, હેમંત ચૌહાણ, કરસન સાગઠિયા અનેક કલાકારો સાથે તમે કામ કર્યું છે, તેમણે તમારી રચનાઓ પણ ગાઈ છે, તો એક ચોક્કસ ગાયકના અવાજ માટે તમે કેવી રીતે સૂર પસંદ કરો છો?
2: તો જ્યારે આ કમ્પોઝિશન કરેલા ત્યારે એવું નક્કી નથી હોતું કે કોની પાસે ગવડાવું, પણ કમ્પોઝિશન જે રીતે બને એ રીતે કલાકારની પસંદ

0: પસંદગી કરતા કે ભાઈ આ ફોક સ્ટાઇલનું છે તો કરશનભાઈ ગાશે, આ સુગમ સ્ટાઇલનું છે તો પ્રાર્થના ટાઈપનું છે તો એ સુરેશ વાડકરના અવાજમાં એકદમ સરસ લાગશે, કે પછી કવાલી ટાઈપનું હોય તો ઓસમાન મીર પાસે બી મેં કવાલી ગવડાવી હતી. એટલે કલાકાર પછીથી નક્કી થાય, પેલા કમ્પોઝિશન છે એ બને, અથવા તો એવો કોઈ પ્રોજેક્ટ હોય કે આમાં કવાલી જ બનાવવાની છે અને આમની પાસે જ ગવડાવવાની છે તો કમ્પોઝિશન એના હિસાબથી બનતું હોય.
1: આકાશવાણીમાં આજના ડિજિટલ ઓર્કેસ્ટ્રાઇઝેશન જે થયું છે તો એમાં શું નવું છે?
0: પેલા આપણે સ્પૂલમાં રેકોર્ડિંગ કરતા, અમને ખબર છે કે પેલા સ્પૂલમાં રેકોર્ડિંગ થતા ત્યારે રીટેક કરવાનો પ્રોબ્લેમ બહુ થતો, એટલે રીટેક કરો તો કોઈને કોઈ ભૂલ રહી જતી. અત્યારે ડિજિટલાઇઝેશનમાં તમે અડધા ગીત પછી કોઈ ભૂલ આવે તો એમાં તમે એટલી ભૂલ સુધારીને ફરીથી બાકીનો અંતરો કે બાકીનું ગીત કરી શકો છો.
1: બિલકુલ,
0: આ વસ્તુ પેલા થતી નહોતી,
1: બરાબર,
0: પણ હવે ડિજિટલમાં અમને વધારે મજા આવે છે.
1: હા, એટલે એટલી મોકળાશ,
0: એટલી મોકળાશ છે. આપણે ડિજિટલ જે રેકોર્ડિંગ છે એને સાચવવું પણ અત્યારે સરળ છે.
1: સરળ છે, એ વખતે તો ટેપ્સ બધી,
0: હા, એ વખતે આપણી પાસે લગભગ 40-50 ટેપો આપણને આપી હોય મ્યુઝિક સેક્શનને,
1: બરાબર,
0: એટલે એ મ્યુઝિક સેક્શનની 50 ટેપને રેકોર્ડિંગ પૂરું થાય એટલે પાછી પહેલા નંબરની ટેપને ભૂસી નાખવી પડે.
1: બરાબર. આપે જે મ્યુઝિક સેક્શનની વાત કરી, આપ તો વર્ષોથી આકાશવાણી અમદાવાદના મ્યુઝિક સેક્શન જોડે જોડાયેલા છો, તો એવી કોઈ યાદો હોય મ્યુઝિક સેક્શન જોડે તમારી, એવી કોઈ યાદ વાત યાદ આવતી હોય તમને?
0: આકાશવાણીની જો વાત કરીએ તો 92 થી શરૂ કરીને અત્યાર સુધી આકાશવાણીમાં ઘણી બધી કોન્સર્ટો, ઘણા બધા રેકોર્ડિંગ્સ એની અમારી યાદ છે. કારણ કે જ્યારે જ્યારે મોટા પ્રોગ્રામ હોય, આપણે જેને નેશનલ પ્રોગ્રામ ઓફ મ્યુઝિક કહીએ છીએ, અમને એવું યાદ છે કે એક નેશનલ પ્રોગ્રામ મ્યુઝિકમાં કોન્સર્ટ પૂરી થઈ ત્યારે જે રેકોર્ડિંગ્સ હતું એ વગાડવા લાયક નહોતું થયું. બાર હોલમાં જે પ્રોગ્રામ હતો ત્યાં અમે રેકોર્ડિંગ કરેલું. હવે એ લાઈવ પ્રોગ્રામનું રેકોર્ડિંગ બરાબર નહોતું થયું,
1: એટલે બ્રોડકાસ્ટ લાયક નહોતું.
0: હા, એટલે બ્રોડકાસ્ટ લાયક નહોતું, એટલે ફરીથી રાત્રે 12 વાગે, 12 થી 2-2.5 વાગ્યા સુધી એનું ફરીથી રેકોર્ડિંગ કરવામાં આવ્યું.
1: ઓહો.
0: અને પછી એને બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું. એ પેલા આપણે જોઈએ તો મનોજ સાહેબ હતા, અને મનોજ સાહેબનો સ્વભાવ પ્રમાણે એને કોન્સર્ટ બહુ ગમતી. તો અમને એવું યાદ છે કે એક અમારે સ્ટેજ ઉપર પહેરવાનો જબ્બો અને ગાવા માટેની એક બુક હું અહીંયા જ રાખતો.
1: અચ્છા.
0: કારણ કે મનુ સાહેબ સવારે એમ કહે કે હવે બપોરે 4 વાગે આપણે કોન્સર્ટ છે.
1: અચ્છા.
0: અને એમનો આગ્રહ એવો હતો કે આકાશવાણીના કલાકારથી જ આ કોન્સર્ટ શરૂ થાય.
1: બરાબર.
0: એટલે બહારના કલાકારો તો ગાવાના જ હોય, પણ આકાશવાણીના કલાકારો છે એ મારા કલાકારો પેલી રચના શરૂ કરે.
1: વાહ.
0: સાથે સાથે આકાશવાણીમાં 15 દિવસે એક આ માસનું ગીત વાગતું.
1: ઓકે.
0: એનું અલગથી બજેટ ફાળવવામાં આવતું અને 15 દિવસે નવું કોરલ ગીત.
1: ઓકે. કોરલ,
0: હા, એની રચના થતી અને આ માસના ગીત તરીકે એ વાગતી.
1: અચ્છા. એટલે એ બધી યાદો તમારે સ્મૃતિમાં હજુ પણ છે.
0: હા, એ વખતે હું આ કોરલ ગીતો કરાવતો અને એ 6 વાગે છૂટીને પછી 2 રિહર્સલ પછી 3જે દિવસે રેકોર્ડિંગ કરતા.
1: બરાબર છે. એટલે લાંબી મંજિલ તમે કાપેલી છે આકાશવાણી અમદાવાદ સાથે. ખૂબ સરસ. તો તમે જે શાસ્ત્રીય સંગીતને ઊંડાણ અને લોકસંગીતની સફળતા વચ્ચે સફળતાપૂર્વક એક સેતુ બાંધેલો છે.
0: હા, જી.
1: તો સુગમ સંગીત વિશે લોકોની સૌથી મોટી ગેરસમજ શું છે?
0: સુગમ સંગીતની સૌથી મોટી ગેરસમજ એ છે કે એ સહેલું છે.
1: અચ્છા.
0: નામ સુગમ સંગીત છે પણ સુગમ સંગીત એ સુગમ નથી.
1: અચ્છા.
0: ફોક મ્યુઝિક છે એ ગળથૂથી મળેલું હોય. કોઈ બી ફોક મ્યુઝિક ગાતો હોય તો એને જન્મથી આવડતું હોય. શાસ્ત્રીય સંગીત એવું છે કે તમે ક્લાસિકલ શીખ્યા હો અને પછી ગાઓ તો એ શીખેલું સંગીત છે.
1: બરાબર.
0: પણ સુગમ સંગીત છે એ થોડું શાસ્ત્રીય શીખ્યા હોય, થોડી તમારામાં કમ્પોઝિશન કરવાની આવડત હોય અથવા તો થોડી ગાવાની આવડત હોય,
1: બિલકુલ,
0: તો ફોક અને ક્લાસિકલના મિશ્રણથી તમે સુગમ સંગીતના ગીતને કમ્પોઝ કરી શકો. પણ એના માટે તમારે શબ્દોને પેલા સમજવા જરૂરી છે કે આ શબ્દો શું કહેવા માંગે છે, એ પ્રમાણે રાગને સિલેક્શન કરીને પછી તમે કમ્પોઝિશન અર્થસભર કરવું પડે.
1: બરાબર છે. તો છેલ્લા 4-5 દાયકામાં તમે ગુજરાતી શ્રોતાઓના સ્વાદમાં ફેરફાર કેવી રીતે જોયો છે રેડિયોના યુગથી?

0: લઈને કેસેટ સીડી ટીવી અને આજે યુટ્યુબ ને રીલ્સની આપણે વાત કરીએ તો
1: રેડિયોના માધ્યમથી લોકોએ બધા ગીતોનો લોકસંગીતનો અને શાસ્ત્રીય સંગીતનો સ્વાદ માણેલો છે. અને તમને ખબર હોય તો કે દિલીપ ધોળકિયા છે, અવિનાશભાઈ છે, પુરુષોત્તમભાઈ, ગુજરાતી ફિલ્મના ગીતો કે સુગમ સંગીતના ગીતો કે ફોક મ્યુઝિકના ગીતો, એ ગીતો એટલા બધા સંભળાણા, કારણ કે રેડિયો સિવાય બીજું કોઈ માધ્યમ નહોતું, એટલે લોકોને એ એકદમ યાદ રહી ગયા. અને એ ગીતો કાયમી ગવાતા અને હજી પણ ગવાય છે,
0: સંભળાય પણ છે.
1: હા, પણ અત્યારે તમે કીધું એમ યુટ્યુબનો જમાનો આવી ગયો, કોઈ બી કલાકાર પોતાનું રેકોર્ડિંગ કરીને મૂકી શકે અને આખી દુનિયા એમને સાંભળે.
0: બરાબર.
1: પેલો રેડિયોનોથી આપણી એક રેન્જ હતી કે આટલામાં સંભળાય. અત્યારે જો કે રેડિયો તો બધે વિદેશમાં પણ સાંભળી શકાય છે, પણ યુટ્યુબ માધ્યમથી લોકોને બધા સુધી પહોંચવાનો એક મોકો મળે છે, એટલે આ ઘણો ફેરફાર છે.
0: લોકો પાસે સમય નથી એટલે
1: રીલ્સમાં
0: યુટ્યુબ કે એના પરથી રેડિયો પરથી રીલ્સ ઉપર આવી ગયા.
1: હા, અને એક બીજી વાત કરું તો જે શાસ્ત્રીય સંગીત જેને શીખવું છે તો એ વારંવાર એકને એક રાગ સાંભળશે.
0: બરાબર.
1: એવી રીતે જે વિદ્યાર્થી છે એને જયારે શીખવું હોય એ રાગને તૈયાર કરવામાં એને બહુ સરળતા રહે છે, અને એકને એક રાગ છે એ અનેક કલાકારથી એ સાંભળીને શીખી શકે છે. પહેલાના જમાનામાં એવું નહોતું, કલાકારને એના ગુરુ જે શીખવાડે એ એક વખતમાં શીખી લેવું પડતું.
0: બરાબર છે.
1: આ છે, વારંવાર સાંભળી અને તૈયારી કરી શકે છે,
0: એટલે મારી જયારે
1: એટલે બહુ ફ્રીડમ.
0: હસુભાઈ, આકાશવાણીની 90 વર્ષની ઐતિહાસિક સફરને આપે નજીકથી જોઈ છે અને જીવ્યા છો, તમારા મતે આકાશવાણીની સૌથી મોટી તાકાત શું રહી છે?
1: આકાશવાણીની મોટી તાકાત એ છે કે એની પાસે વૈવિધ્યસભર કાર્યક્રમો છે, રેકોર્ડિંગ્સ છે.
0: બિલકુલ.
1: તમે અત્યારે જોશો કે એફએમ સ્ટુડિયો ઘણા બધા થઈ છે, પણ એફએમ સ્ટુડિયો વાળા પાસે કે રેડિયો પાસે ફિલ્મી ગીતો એ સિવાય બીજું કોઈ મટીરિયલ નથી, અથવા તો કોઈ કંપની વાળાએ જે આપેલું હોય એ મટીરિયલ છે. આકાશવાણી પાસે છેલ્લા 50 વર્ષનું પોતાનું મટીરિયલ છે, એક સમૃદ્ધ લાઇબ્રેરી છે કે જે કોઈની પાસે રેકોર્ડિંગ નહીં હોય એ આકાશવાણી પાસે છે. અને વિજ્ઞાનની વાત હોય, કૃષિ વિકાસની કે બાળકોની હોય કે બહેનોની વાત હોય કે સુગમ સંગીત, શાસ્ત્રીય, લોક સંગીત, આ બધું જ આપણી પાસે છે.
0: તો આજે જ્યારે આકાશવાણી અમદાવાદ 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, તો શું તમને લાગે છે કે આકાશવાણીએ માત્ર કલાકારો જ નહીં પણ સંસ્કૃતિ અને સંગીત પરંપરાને પણ વિકસાવી છે?
1: સવાલ જ નથી, કારણ કે જેમ કોઈ સંસ્કૃતિ કોઈની પાસે હોય એ સંસ્કૃતિને આધારે એ દેશ કે એ રાષ્ટ્ર આગળ વધતું હોય, એમ આ સંસ્થા એવી છે, એની પાસે જે રીતે સમૃદ્ધિ છે રેકોર્ડિંગ્સની એ રીતે એને કોઈ બીટ કરી શકે એવું નથી.
0: હવે વાત એ છે કે મને ખબર છે કે સપ્ટેમ્બર મહિનામાં આપ નિવૃત્ત થવાના છો, તો હસમુખભાઈ પછી એમનો વારસો જે છે એ આગળ કોણ ચલાવવાનું છે?
1: આમાં અહીંયા આકાશવાણીમાં તો કોઈ ને કોઈ ચલાવશે જ, કારણ કે મને એક દુહો યાદ આવે છે, માનવી માને કે મારા વિના હાલે નહીં સંસાર, પણ હે મૂર્ખા વિચાર કરી લે કે રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા તોય આ હાલે છે સંસાર. એટલે કોઈના વગર ક્યાંય કોઈ વસ્તુ અટકતી નથી.
0: ખાલી પોતે અમને લાગશે જ, પણ તમારી જે પ્રવૃત્તિ છે તે કોણ આગળ ચલાવવાનું છે?
1: મારા ઘરની વાત કરું તો મારો દીકરો પણ સરસ ગાય છે, અને આકાશવાણીનો એ ગ્રેડેડ આર્ટિસ્ટ છે, એ ગ્રેડ આર્ટિસ્ટ છે, અને મારી દીકરી પણ ગાય છે, એ આકાશવાણીની બી હાઈ ગ્રેડની સુગમ સંગીતની આર્ટિસ્ટ.
0: તો તમને લાગે છે કે અર્ચિત પાટડિયા અને કાવ્યા પાટડિયા જે છે એ તમારો સમૃદ્ધ વારસો આગળ દપાવશે?
1: હા, અત્યારે તો એ ગાય છે એટલે મને એટલો સંતોષ છે કે આપણું મ્યુઝિક છે એ જાળવી રાખશે.
0: બિલકુલ, ખૂબ સરસ. આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી અવસરે આપ જેવા સંગીત સાધકોનું યોગદાન હંમેશા પ્રેરણારૂપ રહેશે. આપનો સ્વર અને સર્જન આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. ધન્યવાદ.
1: આકાશવાણીના સ્લોગન એટલે કે બહુજન હિતાય બહુજન સુખાય, આ સ્લોગન સાથે હું મારી વાતને વિરામ આપીશ. આભાર.
0: આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા સુર સંગાત કાર્યક્રમ અંતર્ગત શ્રી હસમુખ પાટડિયા સાથેની વાતચીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા વ્યાજ માં લોન જોઈએ એ પણ એપ થી, વાહ. પસાણો
2: અજાણ્યા એપ થી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. બહેનો બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને વહાલા સૌ શ્રોતા મિત્રો, આપણા સહિયરના કાર્યક્રમમાં કવિશ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ સહ લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપનું સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, આ સહિયરના શ્રવણ મંચ પર આપણે અગાઉ સૌરાષ્ટ્રનો મીઠો લહેકો, મહેસાણાનો નિખાલસ અંદાજ અને કચ્છની આગવી બોલી માણી ચૂક્યા છીએ.
0: અને આજે એ જ સફરને આગળ વધારતા ચાલો જઈએ ગુજરાતના દક્ષિણ છેડે. તાપી કિનારે વસેલા મસ્તીલા, જીવંત અને ખાણીપીણીના શોખીન એવા સુરત તરફ. કારણ કે સુરતની ઓળખ માત્ર હીરા અને સાડીથી નથી, સુરતની ઓળખ છે ત્યાંના લોકોની મોજેલી બોલીથી પણ.
4: સુરતી લહેકો એટલે પૂરપાટ ઝડપે ભાગતી ટ્રેન, થોડી મસ્તી અને ઘણી બધી દિલથી કરાતી વાતો. આમ તો શ્રોતા મિત્રો, જનરલી સુરતનું નામ આવે ને એટલે આપણને યાદ આવે ત્યાંનું ખાવા પીવાનું, લોચો, ઘારી, પોંક અને પ્રખ્યાત વાત, સુરતનું જમણ અને કાશીનું મરણ. વળી સુરત સાથે યાદ આવે એ સુરત જે હીરાનું શહેર છે.
0: તો હવે થોડી સુરતી ભાષા માણીએ, અને જો અમારાથી સુરતીમાં થોડી ભૂલ થઈ જાય તો સુરતના શ્રોતા મિત્રો જરા પ્રેમથી માફ કરી દેજો, હો ની? તો હું શું કહું છું, નું સુરતી બોલચાલની ભાષામાં થઈ જાય, મે હું કે ટીટી?
4: એ નહીં માને. એનું સુરતી થાય એ નહીં માને.
0: જમવાનું નહીં મળે, ખાવાનું નહીં મળે.
4: આના ઉપરથી એક કવિતા યાદ આવી છે. સેડ સોંગ લખવા અને ગાવાનું તા હુધી તો ઠીક હતું, પણ જયારે બી એનું દિલ તૂટી જાય તો કે આજે ખાવાનું નહીં મળે.
0: કવિતા બહુ અગાડી ચલાવવાની તો હિંમત નહીં હાલે, ની તો ચડાવી દે હે બાય અને કહે કે આજે ખાવાનું નહીં મળે.
4: શ્રોતા મિત્રો, સુરતીઓ વાક્યના અંતે હ, જ કે ની જેવા અનેક અક્ષરોનો વિશેષ ઉપયોગ કરે છે, અને માટે જ સુરતી ભાષા સુરતી લેખો અલગ બને છે. જેમ કે આવજો ને એના બદલે કે છે આવજો ની, અથવા જાવ છું ના બદલે કે છે જાવ હ. આ ભાષામાં શબ્દોને ટૂંકાવીને બોલવાનું ચલણ છે.
0: હવે કેટલાક

0: પ્રિય સુરતી શબ્દો જોઈએ. હાલો એટલે કે ચાલો, જામીએ એટલે કે જમીએ, હળી મળીને એટલે કે સાથે મળીને, બફારો એટલે કે ભીડવાળી ગરમી અથવા બફારો.
1: અને વાત કરીએ સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે તો સુરત એ વેપાર, કાપડ અને હીરા ઉદ્યોગનું મોટું કેન્દ્ર હોવાથી આ બોલી પર મરાઠી, હિન્દી અને ઉર્દુ ભાષાની થોડી અસર જોવા મળે છે. સુરતીઓ ખાણીપીણીના ખૂબ શોખીન હોવાથી તેમની ભાષામાં પણ એ જ ઉત્સાહ અને હૂંફ દેખાય છે.
0: કહેવાય છે કે સુરતના લોકોએ પણ પોતાનો સ્વભાવ પ્રકૃતિ મુજબ સુરતી નહીં પણ હોરતી ભાષા વિકસાવી છે. સ ની જગ્યાએ હ અને ણ ની જગ્યાએ ન નો ઉપયોગ કરતા સુરતીઓની ભાષા પણ અનોખી છે. દાખલા તરીકે દાણા ચણા ને દાના ચણા અને સારું ને હારું કહેતા સુરતીઓ જ્યાં જાય ત્યાં ખબર પડી જ જાય કે સુરત થી આવ્યા. ભાષા એ એક સમૂહની ઓળખ હોય છે અને સુરતીઓ પોતાની જીવનશૈલીની સાથે બોલીથી પણ ઓળખાય છે.
1: કેટલાક સુરતી ભાષામાં બોલાતા શબ્દો સાંભળીએ ને તો શ્રોતા મિત્રો નવાઈ લાગે. નવી પેઢીના લોકોને તો કદાચ ખબર પણ નહીં હોય કે બટાકાને અસલ સુરતીઓ આરબીઓ, દાળ ભાતને દખુ ચોખા અને છીકણીને તપખીર કહે છે, તો ગરોળીને પલવડી અને છોકરીને પોરી કહેતા હતા. પિતાને ડોહો કહેવાની હિંમત સુરતીઓ જ કરી શકે છે. હું તો ચાલ્યો એવું કહેવાની જગ્યાએ હું તો ચાલ્યો, આવ્યો ને આવ્યો ને પૈસાને ચીચોડા કહે છે અત્યારના સુરતીઓ.
0: આખા ગુજરાતમાં ચવાણું પ્રખ્યાત, પણ જ્યાંનું ફરસાણ જગ વિખ્યાત છે એ સુરતના લોકો તેને ભૂસું કહે છે. ઊંઘી જવું ને બદલે ઊંઘાઈ જવું અને નાનો ને નાલ્લો કહે છે. સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે મિત્રો. મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ 1930માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિલોમીટર દૂર ડુમસ એક બીચ છે. હજીરા એક વધુ સુંદર બીચ છે જે શહેરથી 28 કિલોમીટર દૂર છે. ઉભરાટ શહેરથી 42 કિલોમીટર દૂર એક સુંદર બીચ છે.
1: અને વાત કરીએ સુરતની કળા અને સંસ્કૃતિ વિશે તો એ પણ બહુ જ વૈવિધ્યપૂર્ણ છે અને અહીંના લોકો સામાન્ય રીતે નરમ સ્વભાવના હોય છે. સુરતની ખુશીવાળા લોકો ખૂબ સ્ટાઇલિશ અને જુસ્સાદાર દ્રષ્ટિકોણ ધરાવે છે. સુરત શહેરમાં મોટા ભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા જ છે, પણ લહેકો અલગ. ઘણા લોકો સુરતી સંસ્કૃતિ તરીકે સુરતની અનન્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા હોય છે. તેના સ્વાદમાં અલગ હોવા છતાં સુરત સંસ્કૃતિ હજુ પણ ભારતીય સંસ્કૃતિના મુખ્ય સાર જાળવી રાખે છે. મોટાભાગના રહેવાસીઓ હિન્દુ છે, જોકે મુસ્લિમ્સ અને ખ્રિસ્તીઓ પણ અન્ય લઘુમતી સમુદાયોમાં અહીંયાના રહેવાસીઓ છે.
0: અહીં મોટાભાગના મોટા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને મકર સંક્રાંતિ સાથે નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અને સુરતી માંજો તો જગવિખ્યાત છે જ. અને સુરતનો પોંક, શિયાળામાં લોકો પોંક પાર્ટીની રાહ જોતા હોય, જાણે એ પણ એક ઉત્સવ હોય.
1: અને સુરતના લોકો એકદમ જીવંત, મોજીલા અને મહેમાન આવે એટલે દિલ ખોલીને આવકાર આપનારા. સુરત એટલે એક મિજાજ, ઝડપી જીવન પણ દિલથી જીવતા લોકો. અને હવે સુરતથી સીધા આવીએ પાછા અમદાવાદમાં, એટલે કે એક સરસ મજાની વાતચીત સાંભળવાનો સમય થઈ ગયો છે. શ્રોતા મિત્રો, આપ સૌને જાણ છે જ કે આકાશવાણી પોતાની પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. એવામાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયો સાથેની પોતાની યાદ અને લાંબી સફરની વાતચીત આપણા સૌ સાથે શેર કરવા માટે, આપણા સૌ સાથે વાગોળવા માટે મહેશભાઈ શાહ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત આવો સાંભળીએ.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ આકાશવાણી પ્રસારણના ગૌરવશાળી 90 વર્ષની અત્યારે ઉજવણી સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આજે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં ગુજરાતના ગૌરવવંતા એક સાપ્તાહિક વર્ષોથી જે પ્રકાશિત થાય છે, અમદાવાદના આસિસ્ટન્ટ એડિટર મહેશભાઈ શાહ આપણી સાથે ઉપસ્થિત છે. મહેશભાઈ, તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો આકાશવાણીના એક નિયમિત શ્રોતા મિત્ર પણ ખરા અને આકાશવાણી સાથે ઘણા વર્ષોથી, લગભગ 4 દાયકા જેટલા વધુ સમયથી આકાશવાણી અમદાવાદ સાથે જોડાયેલા છે. મહેશભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું

0: હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
1: ખૂબ ખૂબ આભાર આકાશવાણી પરિવારનો અને હિતેશભાઈ આપનો પણ.
0: મહેશભાઈ, સર્વપ્રથમ તો આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આપનું એક જે આકાશવાણી સાથેનો કનેક્શન છે, જોડાણ છે, તે આપણે કેવી રીતે જણાવીએ.
1: દરેક સંતાનની કેળવણીમાં કે એના કારકિર્દીમાં એના માતા પિતાનું જ બહુ મૂલ્ય પ્રદાન હોય. એ મારા કિસ્સામાં પણ છે. મારા માતાનું નામ શારદાબેન શાહ છે. એ સાહિત્યના શોખીન અને સંગીતના શોખ, એટલે રેડિયો સાંભળે, એટલે એમના કારણે હું રેડિયો સાંભળતો થયો. અને જે લખવાનું છે મને વારસો મળ્યો એ પિતા પાસેથી મળ્યો. પિતા નાથાલાલ શાહ એ દેશી નામું લખે, એ ધોળામાં કાળું કરે, એટલે હું પણ ધોળામાં કાળું કરતો થયો. ફરક એટલો, એ દેશી નામું લખવા માંડ્યા અને હું પત્રકાર હતો અને સાહિત્ય અને કલાનું લખતો થયો.
0: ખૂબ સુંદર વાત કરી. શ્રોતા તરીકે આકાશવાણી સાથેના આપણા સંસ્મરણો ખૂબ જ યાદગાર છે. હવે આકાશવાણી અમદાવાદ સાથે પ્રત્યક્ષ રીતે કેવી રીતે જોડાયા અને કઈ સાલમાં જોડાયા?
1: વાત એવી બની કે અમારા ઘરમાં, અમે રાયપુરમાં રહેતો હતો એક રૂમ રસોડામાં, અને ઘરમાં તિજોરી ઉપર અમે રેડિયો મૂકી રાખતા હતા. અને મને ગુજરાતી ગીતો સાંભળવાનો, સુગમ સંગીતો સાંભળવાનો બહુ જ શોખ. અમુક ગીતો મને એટલા બધા ફેવરેટ, ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ને એના ગીતો બહુ સાંભળું ગુજરાતી ગીતોને. અને એ ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો, ત્યાં નોટ અને પેન મૂકી રાખ્યું, એટલે ગીત આવે તો એ જ વખતે નોટ ને પેન ખોલીને હું ગીતના શબ્દો ઉતારતો હતો. એટલે ઘણી બધી વાર હું બહુ સ્વીકારું છું, પાંચ કે છ વખત એ ગીત સાંભળ્યું જ્યારે ત્યારે ત્યારે એ ગીતના શબ્દો હું ચેક કરું, કોઈક વસ્તુ ઉચ્ચારણ ખોટો લખાયું હોય, સાંભળ્યું ખોટું હોય. અને એમ કરીને પાંચ છ વખત એ ગીત સાંભળવામાં આવે, એ એક મહિનો થઈ જાય ને એક વર્ષ પણ થાય, અને એ રીતે આખું ગીત લખાતું. એટલે એ જે ગીત સાંભળીને લખવાની કેળવણી છે ને, એ મને પત્રકાર હતો દોરી ગણે લખવા માંડ્યો. પછી મને થયું મને લખતા આવડે છે તો મારે આકાશવાણીમાં પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા એ વખતે બીજી ભણસાળી સાહેબ યુવાણીના કાર્યક્રમના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હતા. એ જમાનામાં એવું હતું કે પહેલાં તમારે સ્ક્રિપ્ટ આપવી પડે, સ્ક્રિપ્ટ મંજૂર થાય પછી તમારે ઘેર કોન્ટ્રાક્ટ આવે. એટલે મારી મંજૂર થઈ ગઈ. અને એક દિવસ મારા ઘેર દિવાળીના થોડા દિવસ પહેલાં ભરતભાઈ ચૌહાણ, ભરતકુમાર ચૌહાણ છે, એ મારા ઘેર આવ્યા. અને મારા કાર્યક્રમનું નામ હતું યુવાણીમાં મારી હાસ્યરસની પસંદગી.
0: એટલે મહેશભાઈ આ કઈ સાલની વાત?
1: 1980 વાત છે. અને ભરતકુમાર ચૌહાણ મારા ઘેર આવે, એના પ્રોડ્યુસર હતા. એમને એમ કહ્યું કે પહેલાં તો એમને વાંચ્યું કે હાસ્યરસની પસંદગી, એટલે તો કે હાસ્ય લેખક તો કેવડો મોટો હશે, અને આ યુવાણીમાં લખેને. પછી મેં કીધું હું મહેશ છે, એટલે કે તમારી જ વાત છે એમ કે. મેં કહ્યું હા સાહેબ મારી વાત. પછી એમને કહ્યું કે આકાશવાણીમાં નવા વર્ષમાં પહેલો કાર્યક્રમ તમારો થઈ રહેવાનો છે, અને કુરિયરમાં અમે મોકલીએ પોસ્ટમાં તો સમયસર ન મળે, એટલે હું જાતે આપું. એટલે મને તો એટલો બધો આનંદ થાય કે કોઈક આકાશવાણીના અધિકારી આપણા ઘેર આવ્યા, અને એક આકાશવાણીના પ્રતિનિધિ તરીકે એક આમંત્રણ આપવું આવે કોન્ટ્રાક્ટ. અને પછી એવું બન્યું કે 11મા મહિના નવેમ્બર 80માં હતું, બપોરે મારું 12-1 વાગે રેકોર્ડિંગ થયું, એ જ સાંજે 8 ને 5 પ્રોગ્રામ પ્રસારિત થયો. 25 મિનિટનો પ્રોગ્રામ હતો, 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, એટલે અને 1980 એ મારો કોન્ટ્રાક્ટ હતો. એ કોન્ટ્રાક્ટ આજે પણ સાચું, એટલે ત્યારથી આજ સુધી હું આકાશવાણી સાથે જોડાયેલો, અને બહુ આનંદ છે. બીજી એક બહુ જ મોટી આનંદની વસ્તુ એવું છે કે આકાશવાણીની જન્મ તારીખ, સ્થાપના દિવસ 16 એપ્રિલ છે, અને મારી પણ જન્મ તારીખ 16 એપ્રિલ છે. એટલે મારા માટે તો આ બહુ જીવનનું બહુ મોટું સૌભાગ્ય છે કે આકાશવાણીથી મારી પત્રકારત્વની કારકિર્દી થઈ અને એની મારી જન્મ તારીખ 1 છે.
0: ત્યાર પછી આ પ્રસારણ યાત્રા કેવી રીતે આગળ વધી આપની?
1: પછી હું નિયમિત અહીંયા આવવા માંડ્યો. પછી સતીશકુમાર સક્સેના સાહેબ હતા, એ યુવાણીના કાર્યક્રમ કરે, એટલે યુવાણીમાં જુદા જુદા કાર્યક્રમ કરે. એમને એક પ્રયોગ એવો કરતો કે ભાઈ કે મહિના દિવસની અંદર રમત જગતની જે કંઈ ઘટનાઓ બની હોય એ બધું છાપામાંથી શોધીને સંકલિત કરીને રેડિયોની પરિભાષામાં લખવાનું, અને લખવાનું કે બધા વિષયનું આવે, અને એ આપણે જ લખવાનું. અને આપણે જેમ પેલા પ્રાદેશિક સમાચાર એ રાજ્યભરના કે રાષ્ટ્રભરના આવે, આ માત્ર ખેલકૂદના સમાચાર આવે ગુજરાતને, એ બધું છાપામાંથી શોધીને કર્યો. એમને એવી રીતે યુવા જગતના સમાચાર અને રમત જગતના સમાચાર, એટલે એ સંકલન કરીને લખવાનું મારે અને એ વાંચતો. પછી એ ધીમે ધીમે બધું થતું, બધા જેમ જેમ પ્રોડ્યુસરો આવતા ગયા, બધા કોઈ જુદા જુદા કોઈક નવા વિષય આપે કે તમે આની ઉપર કરશો, આની ઉપર કરશો, એટલે કઈ બહુ અખૂટ કહી શકાય એટલા બધા વિષયો પર એ લોકોએ મારી પાસે કામ કરાવ્યું. એટલે હું એવું માનું કે મારી ક્ષમતા એ લોકોએ ચકાસી અથવા એમને મને નાણ્યો કે આના પાસે આ કામ કરી શકાય એવું છે, એટલે એ રીતે હું લખતો થયો આજ સુધી.
0: ભરતભાઈ ચૌહાણ, સતીશભાઈ સક્સેના અને ખાસ કરીને યુવાણીને એસાઇનમેન્ટ મળતા, અને બહુ જ પ્રસારણ યાત્રામાં
1: પછી બહુ જ ચાલુ. હું એમાં બે વાત કહી કે મેં ધારો કે વિષય વૈવિધ્ય, મેં કહ્યું કે બધા જુદા જુદા પ્રોડ્યુસર હતા આપણી પાસે કામ લે, એટલે અથવા એમની પાસે હોય કે ભાઈ મારી પાસે આ ક્ષેત્રનું તમે શું કરશો. હું તમને ધારો કે 5-7 હું વિષય કહું. ધારો કે મેં હાસ્ય રસિક જે મારો ગમતો વિષય છે, હું પત્રકાર તો છું પણ મને હાસ્ય લેખક થવાનું

0: જ ગમે અને એ ઓળખ હું ઊભી કરી, પણ સૌથી પહેલો એનો આભાર માનીશ કે જે કહેવાય ને કે સૌથી પહેલી હાસ્ય લેખક તરીકેની મારી ઓળખ બનાવી હોય, એટલે ઓન રેકોર્ડ કહી શકાય ને જે પહેલું હાસ્યરસની પસંદગી હતી. એટલે હું કહું કે હાસ્ય લેખક તરીકે બે પુસ્તકો તો હમણાં 5-1 વર્ષમાં જ પ્રકાશિત, પણ એ જ્યારે પહેલો મારો લેખનની શક્તિ જે વિકસાવી કે એને પ્લેટફોર્મ આપ્યું આકાશવાણી આપ્યું હતું એ 1980માં. પછી મેં ધારું કે હાસ્ય રસિક વાર્તાલાપો અહીંયા આપે, જેમ કે સાસરિયામાં પહેલી હોળી, તમને ગમશે આ નવું વર્ષ, મારા નવા વર્ષનો સંકલ્પો, સાસરિયામાં પહેલી હોળી, કામ પડે તો જરૂર કહેજો, આવા બધા હાસ્યના વાર્તાલાપ કર્યા. પછી ભરતભાઈ ચૌહાણ એ વખતે વાટે ઘાટે એક સરસ કાર્યક્રમ ચલાવતો, એટલે એમાં સાંપ્રત ઘટના હોય અને એમાં હું પત્રકાર હતો એટલે હું એવું બધું કરું કે છાપામાંથી થોડું જો, પણ એ લિટરલી રિપોર્ટિંગ કરતો, કોઈને ફોનથી કરીએ રૂબરૂ મળે એ બધી વાત કરીને લખીએ, અને એવા લોકોના અહીંયા ઇન્ટરવ્યૂ થાય ફોન ઇન કરીને એ લોકો કરે. અને વાટે ઘાટે 25-1 મિનિટનો કાર્યક્રમ હતો, એ વાટે ઘાટે મને ક્યારેક લખવા આપતા હતા. પછી પ્રાસંગિક વાર્તાલાપો આપે, જે મારી ચોઈસ ગઈકાલે હતી અને આજે બી છે એ છે એ ફીચર રાઇટિંગ. મને ફીચર રાઇટિંગ બહુ જ ગમે અને હું બહુ જ કરું. અહીંયા જયેશ પંડ્યા હતા, એમણે મારી પાસે બહુ સરસ કામો લીધા, એટલે હું જયેશભાઈનો બહુ આભાર માની, એમને એમની સાથે ઝંખે છે સથવારો કર્યું. એની અંદર મોટી ઉંમરના લોકો હોય, એકલવાયુ જીવન જીવતા હોય અને પછી મોટી ઉંમર એ લોકો લગ્ન કરે છે, લગ્ન એટલે એક જીવનમાં એમને એકબીજાના સથવારો, એટલે એ અર્થ કર્યું. પછી અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે એની અંદર કૃત્રિમ વાતાવરણ કર્યું, તો એનું એક પ્રોગ્રામનું નામ હતું પિંજરમાં વન હતું. પછી ભૂકંપ થયો ત્યારે એક અમદાવાદના પ્રોફેસર હતા, શ્રેણિક શાહ હતા, જેને પત્ની અને બંને દીકરીઓ અને ઘર આખું ગુમાવી દીધું, એકલવાર થઈ ગયા હતા. તો અમદાવાદના ભૂકંપ વિસ્થાપિતો હતા ત્યાં જઈને પોતે આપતા હતા કે દેખો મેં જીવનમાં બધું જ ગુમાવી દીધું, પણ હવે હું સશક્ત થઈને એકલો છું અને બહાર આવીશ અને જીવન સામે લડાયક બનીશ, એટલે બીજા લોકોને પ્રેરણા આપે એવા માટે. અને બીજું એક મારી જીવનનું સૌથી યાદગાર જે ફીચર છે એ સાદિકભાઈ મારી પાસે કર્યું, સાદિક નૂર પઠાણ હતા, ગટરના મરજીવા. આમ તો આપણે સાગરના મરજીવા કે જે મોતી લાવે એ સાગર સુધી, પણ આ ગટર કામદારો વિશેનું હતું કે ગટર કામદારો આપણને બી ખબર છે કે ખુલ્લી ગટર હોય કે ગંદુ પાણી હોય તો આપણે પસાર નથી થઈ જાય, તો એવા સમયમાં ગટર કામદારો આજે પણ ગટરમાં રૂબરૂ પોતે ઉતરીને એ સફાઈ કરે છે, ગંદકી ને બધું દૂર કરે છે, અને એ ન કરે તો આપણું જીવવું મુશ્કેલ થઈ જાય સ્વાસ્થ્યની રીતે કે બીજી રીતે. તો એ ગટરના મરજીવા મેં કર્યું હતું અને એ બહુ જ સરસ હતું, એ મને બહુ જ યાદગાર છે.
1: મહેશભાઈ આપે જેમ વાત કરી કે નાનપણથી જ ઘરમાં રેડિયો સતત ચાલુ રહેતો,
0: આજે પણ
1: પસંદગીનું કોઈ ગીત?
0: મારો ફેવરિટ સિંગર ભૂપેન્દ્ર સિંહ છે, એટલે હું બહુ સરસ, મારા માટે તો એ સ્મરણ છે કે હું જે તિજોરી પર નોટ મૂકીને જે ગીતો લખતો હતો એ ભૂપેન્દ્ર સિંહના મને બહુ ગમતા હતા. પછી નસીબ એટલું બધું સર, જે માણસનો અવાજ રેડિયો પર સાંભળ્યો હોય, અને અહીં આકાશવાણીમાં મેં 6-1 મહિના કેઝ્યુઅલ તરીકે એક કામ, મને પ્રોજેક્ટ આપ્યો હતો, વસુબેન ભટ્ટ હતા અને ભરતભાઈ ચૌહાણના મારફતે મળ્યો હતો. તો એ દિવસોમાં અહીંયા આકાશવાણીને કોન્સર્ટ થવાની હતી, સુગમ સંગીતની હતી અને અવિનાશ વ્યાસની હતી. તો એ વખતે ભૂપેન્દ્ર સિંહ એ કોન્સર્ટમાં ગાવાના હતા, એટલે અમદાવાદ આકાશવાણીમાં રેકોર્ડિંગને બધી મીટિંગને માટે એ આવતા હતા રસિકલાલ ભોજક સાહેબ પાસે, એટલે એ વખતે ભૂપેન્દ્ર સિંહને પહેલી વાર જોયા અને કોન્સર્ટમાં સાંભળ્યા. એટલે જે માણસનો અવાજ તમે રેડિયો પર સાંભળતા, આપણો પ્રિય ગાયક તરીકે જે એને સાંભળેલા હોય અને એને રૂબરૂ જોવો, એની સાથે હાથ મિલાવો, એ ભૂપેન્દ્ર સિંહ આજે પણ મારા ફેવરિટ, એટલે એનું જ ગીત કરીશું. મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા, જે કેસેટનું ટાઇટલ પણ એ છે અને એ ગીત પણ ભૂપેન્દ્ર સિંહે ગાયેલું છે.
2: મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા આ ગીતમાં એક દિવસ લગ્ન કરીને જે કમાડ પર કંકુના થાપા માર્યા હશે તે કરુણતાથી ભૂંસાઈ જતા અહીં કલ્પ્યા છે. હણહણતી સુવાસ, અજવાળા પહેરીને ઊભા શ્વાસ જેવામાં અભિવ્યક્તિ ગુજરાતી કવિતાના શિખર પર બેઠી છે. મૃત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની ફૂલ સહજ કોમળતા આ ગીતને વાગીશ્વરીનું કર્ણફૂલ બનાવી રહે છે.

0: ભૂપેન્દ્ર સિંઘના અવાજમાં અને મહેશભાઈ શાહની પસંદગીનું આ ગીત સાંભળ્યા પછી. મહેશભાઈ, તમે આકાશવાણીમાં જે વાત કરી કેઝ્યુઅલ અસાઇન તરીકે આવતા, તો કયા કયા વિભાગોમાં કામ કરવા માટેની તક મળી?
1: એકચ્યુઅલી એવું થયું કે મારા અક્ષર બહુ સરસ હતા અને આજે પણ છે, અક્ષર તો બહુ સરસ છે, એટલે મારી હાથે લખે એ વખતે તો હાથે લખેલી સ્ક્રિપ્ટ જ આપવી પડતી. તો એ ભરતકુમાર ચૌહાણ સાહેબે જોયું, જેમને મારે પહેલો કાર્યક્રમ આપ્યો હતો, કે અક્ષર સર મને કે મહેશભાઈ તમારા અક્ષર બહુ સરસ, અહીંયા આકાશવાણીમાં કામ કરશો? એટલે એ ના પાડવાની કોઈ ઈચ્છા જ ના થાય, એટલે મેં કહો હા સાહેબ આજથી કરીશ તમે કહો. તો એ જ દિવસથી મને અહીંયા બેસાડી દીધું. એટલે એકચ્યુઅલી એવું થયું, આકાશવાણીની ગ્રામોફોન રેકોર્ડની જે લાઇબ્રેરી છે તો ત્યાં મને લઈ ગયા અને મારી પાસે એક કામ એ સરસ એ કર્યું કે ગ્રામોફોન રેકોર્ડનું એક રજિસ્ટર તૈયાર કર્યું, જ્યારે પહેલાં નહોતું એ વખતે. અને એમાં એવું કે મેં લાઇબ્રેરી સાયન્સનો કોઈ અભ્યાસ પણ નથી કર્યો, મને સૈદ્ધાંતિક એવી સમજ નથી, પણ મારી જે કોઠા સૂજ હતી મને કે આમાં આનું રજિસ્ટર બનાવો તમે શું આપી શકો તમને, એટલે મારી કસોટી કરતા હતા કે મારી પાસે શું સમજ છે. એટલે મેં કહું આપણે આમામાં લખે, એટલે પછી ફોર્મેટ એમને ઓકે બી કર્યું, એટલે જેમાં પહેલાં ક્રમ આવે પછી ગ્રામોફોન રેકોર્ડનો રજિસ્ટર નંબર જે આપણી લાઇબ્રેરીમાં શું હોય છે, પછી એનું પ્રોડક્શન નામ કે ભાઈ આરકે ફિલ્મ્સ કે ફલાણા ફિલ્મ્સ હોય, પછી એની એ સાઇડમાં કયા ગીતો છે, ગીતોના ક્રમ એક બે, પછી એના ગીતકાર સંગીતકાર ગાયક, પછી એપ્રુવડ છે કે નોટ એપ્રુવડ, અને રિમાર્ક્સનું કોઈ કેવું. તો એટલે ઘણી બધી વાર એવું કે ભાઈ આ હમણાં વગાડવી ના વગાડવી કે કોઈ કેવા, એ બધી જ વિગતો મેં અહીંયા લગભગ 6 મહિના રહીને એ ગ્રામોફોન રેકોર્ડ મારા હાથેથી અને ફાઉન્ટન પેનથી કાળી એનાથી બનાવ્યા હતા એ અક્ષરો, અને મારું કામ હજી આજે બી આકાશવાણીની લાઇબ્રેરીમાં છે.
0: એટલે મહેશભાઈ આપણે અત્યારે જેને આધુનિક ભાષામાં લાઇબ્રેરી માટે જેને મેટા ડેટા કહેવાય છે, તો એ કામ તમે એ જમાનામાં કરેલું?
1: હા કર્યા હતા, કર્યું હતું.
0: ત્યાર પછી અન્ય કોઈ વિભાગોમાં આપને કામગીરી?
1: પછી બીજું એક સરસ એ થયું કે એ દિવસોમાં છે ને આકાશવાણીમાં એક સરસ વિભાગ ચાલતો હતો, એનું નામ છે એઆરયુ એટલે ઓડિયન્સ રિસર્ચ યુનિટ,
0: હજી આજે પણ ચાલે છે.
1: હા એટલે એ મારા માટે તો એ બહુ જ ઉપકારક મારી ઘડતરમાં બી એ થયું. એટલે એમાં એવું હતું કે નાટ્ય સંગીતનું હોય, સુગમ સંગીતનું હોય, શાસ્ત્રીય સંગીત, એ બધા કાર્યક્રમ હોય તો એ પહેલાં એના જે કલાકારો કે ચાહકો હોય ને અહીંથી આકાશવાણીથી એક પત્ર જાય કે આ દિવસે આ દિવસોમાં એક દિવસનો કે ત્રીજ દિવસ સમારંભ છે કે મહોત્સવ છે રેડિયો પર પ્રસે, અને એ પછી એ કાર્યક્રમ અને બીજા કાર્યક્રમો જે નિયમિત સાંભળતા હોય એ શ્રોતાઓ શું કહેવા માગે છે એ કામ આ ઓડિયન્સ રિસર્ચનું, અને એ દ્વારા જાણતા હતા કે આપણા કાર્યક્રમોની રિચનેસ કેવી છે, લોકોની પસંદગી શું છે, સુધારો શું કરવું, એ બધું. તો એ વખતે અહીંયા એ સાંઈ પ્રસાદ સાહેબ હતા, એના ડિરેક્ટર હતા, કંઈ ખુદો મને એક્ઝેક્ટ યાદ નથી પણ એ હતા. એટલે એમને તમને ફોર્મ આપે અને ફોર્મ ભરવા જવાનું પેન્સિલ લઈને અને એડ્રેસ પણ એ લોકો જ આપે કે તમારે આ જગ્યાએ. એટલે અમદાવાદના ઘણા વિસ્તારોમાં સાયકલ લઈને ફર્યો હતો, એક ફોર્મના મને લાગે છે કદાચ 7-1 રૂપિયા આપતા હતા.

0: પણ એ દિવસમાં 5-6 જગ્યાએ જઈને ફરી એટલે 25-30 રૂપિયા જે મળી જાય ને એ પસેવાની આવક હતી. એટલે હું તેમાં તમારા નામ, સરનામું, ઉંમર, અભ્યાસ, આવક એ બધું લખે, કેટલા વર્ષે પછી આ ફલાણો પ્રોગ્રામ સાંભળ્યો તો આખો સાંભળ્યો, શું સારું લાગ્યું, શું સૂચન આનું આમ, એ બધા સવાલો ને બધું. પણ એકવાર એક ફોર્મ ભરવા ગયો તો નાટક અંગેનું હતું, એટલે મને ક્યાં લખાવ, એટલે હું પૂછ્યું કે આ મન સવાલ પૂછ્યો, તમે નાટક સાંભળેલું? પછી ત્યારથી મને એ કેળવણી થઈ કે હું ફોર્મ ભરવા જઉં છું, એ કામ કરું તો એ પહેલાં જેને ફોર્મ ભરવાના છે તો એ પ્રોગ્રામ મારે સાંભળવા જોઈએ, અને નિયમિત સાંભળતો એ થયો. એટલે એના કારણે મને એક એનું વધારે સારું સંધાન રહેતું. પછી ઘણીવાર તો એવું થાય કે જે આપણે સવાલ એક પૂછ્યો ને તો એમાં ડીપમાં બી વધારે થાય, એટલે કોઈક વધારે વાત કરવાની થાય ને, ભલે મારે જવાબ તો એક લીટીમાં જ લખવાનો, મને આ ગમ્યું ના, આમાં આમ થયું હોત તો સારું હતું, પણ એના હિસાબે મારી કેળવણી વધી ગઈ. અને જર્નાલિઝમની ભાષામાં કહું ને તો ઇન્ટરવ્યૂ લેવાની કળા આ એઆર યુનિટને, મને હું ગામડે પણ જતો હતો.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી સાથે 4.5 દાયકાથી પણ વધારે સમયથી શ્રોતા, ત્યાર પછી કેઝ્યુઅલ અસાઇની, અને આપણા નિયમિત વક્તા તરીકે અવારનવાર આવે છે તે મહેશભાઈ શાહ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવ્યા, અને પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તેમને માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ,
0: ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ છીએ કે આ વાતચીત સાંભળીને આપને પણ આકાશવાણીના જૂના દિવસો અને આપની આકાશવાણી સાથેની યાદો તરોતાજા થઈ ગઈ હશે. બસ તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ છીએ. લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો, આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષોં કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓં કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. आप भी माननीय प्रधानमंत्री जी की मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 29 मई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. अपने सुझाव नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भी भेज सकते हैं. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બરાબર 1 વાગે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
4: આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધળી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઇરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી. અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં તેજી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ

0: પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: सरकार ने इस वर्ष कुल 131 पद्म पुरस्कारों की घोषणा की है. इनमें 5 पद्म विभूषण, 13 पद्म भूषण और 113 पद्मश्री पुरस्कार शामिल हैं. पुरस्कार पाने वालों में 19 महिलाएं हैं, जबकि 16 लोगों को मरणोपरांत सम्मानित किया जाएगा. पद्म विभूषण, पद्म भूषण और पद्मश्री देश के सर्वोच्च नागरिक सम्मानों में शामिल हैं. इन पुरस्कारों की शुरुआत वर्ष 1954 में हुई थी. प्रतिवर्ष गणतंत्र दिवस पर इन पुरस्कारों की घोषणा की जाती है. कला, साहित्य, शिक्षा, खेल, चिकित्सा, समाज सेवा, विज्ञान, अभियांत्रिकी, जनसेवा, व्यापार और उद्योग सहित विभिन्न क्षेत्रों में उत्कृष्ट और विशिष्ट योगदान के लिए ये पुरस्कार दिए जाते हैं. सौम्या शरण की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी.
0: नवी दिल्ली में आवतीकाले क्वाड विदेश मंत्रियों की बैठक योजाशे. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્ય સચિવ માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નેતાઓ પ્રાથમિક ક્ષેત્રોમાં ક્વાડ સહયોગને આગળ વધારવા, ચાલુ પહેલો પર પ્રગતિની સમીક્ષા કરવા અને પરસ્પરના અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયાધીશ પી એસ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરવા માટે ટેસ્ટિંગ એજન્સીને વધુ મજબૂત અને સ્વાયત્ત સંસ્થા સાથે બદલવાની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે. અદાલતે એનટીએને ગુરૂવાર સુધીમાં એક સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ગયા વર્ષે ઇસરોના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા એજન્સીની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા માટે કરવામાં આવેલી ભલામણોનું પાલન કરવાની વિગતો આપવામાં આવી હતી. અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે વારંવાર પેપર લીક થવાથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના અધિકારોને અસર થઈ છે. અરજીમાં ભવિષ્યની પરીક્ષાઓની દેખરેખ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ઉચ્ચ દેખરેખ સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો બાદ આ મહિનાની 3 તારીખે લેવાયેલી નીટ યુજી પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયાનો, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ 4થો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 102.12 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95.20 રૂપિયા પ્રતિ લીટર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રને 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગે છે. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેમના વહીવટ હેઠળ ઈરાન સાથેના કોઈપણ ભવિષ્યના સોદામાં કોઈ નાણાકીય છૂટછાટોનો સમાવેશ થશે નહીં અને તે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા કરારથી મૂળભૂત રીતે અલગ હશે. તેમણે ઓબામા યુગના ઈરાન પરમાણુ કરારની પણ ટીકા કરી હતી અને દાવો કર્યો કે તેમનો પ્રસ્તાવિત કરાર તહેરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવશે અને આ કરાર ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા દ્વારા ઘડવામાં આવેલા કરારથી અલગ હશે. અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર ચર્ચા હેઠળના કરારમાં 60 દિવસના યુદ્ધવિરામનો વધારો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વધુ વાટાઘાટોનો સમાવેશ થાય છે. જો કે પ્રસ્તાવિત કરારના કારણે રિપબ્લિકનોમાં પણ ભાગલા પડ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વાર્ષિક 5 દિવસીય હજયાત્રા આજથી શરૂ થઈ રહી છે. ભારત સહિત વિશ્વભરના મુસ્લિમ સમુદાયના 10,60,000થી વધુ લોકો પવિત્ર શહેર મક્કાથી હજયાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થશે. તેઓ મીનામાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે પરોઢિયે હજ નમાઝની મુખ્ય વિધિ માટે આરાફાતના મેદાન તરફ પ્રયાણ કરશે. આ વર્ષની હજયાત્રામાં ભારતમાંથી લગભગ 1,75,000 હાજીઓ ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરની લાલ ચેરી મુંબઈના બજારમાં પહોંચશે. રેલવે મારફતે 966 બોક્સમાં આશરે 12 ટન ચેરી મુંબઈ લઈ જવાય છે.

0: કેરીની તાજગીને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. આ પાર્સલ વાહન ફક્ત 33 કલાકના રેકોર્ડ સમયમાં જમ્મુથી બાંદ્રા ટર્મિનસ પહોંચશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે ચેરી ખૂબ જ નાજુક ફળ છે અને તેને થોડા કલાકમાં બજારમાં પહોંચાડવી એક પડકાર છે. તેમણે વધુમાં કહ્યું કે રેલવે પાસે આ સિઝનમાં વેપારીઓની દરેક માંગને પૂર્ણ કરવા માટે પૂરતા પાર્સલ વાહનો અને પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાન ક્રાંતિકારી રાસબિહારી બોઝની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે રાસબિહારી બોઝે તેમના અસાધારણ સંગઠનાત્મક કૌશલ્ય દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે શ્રી બોઝે આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી અને ગદર ચળવળ દ્વારા વિદેશી ધરતી પર પણ ભારતીયોને સંગઠિત કરીને સ્વતંત્રતાની જ્યોતને અવિરતપણે પ્રજ્વલિત રાખી હતી. શ્રી શાહે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા આદર સાથે રાસબિહારી બોઝની માતૃભૂમિ પ્રત્યેની અદમ્ય હિંમત અને સમર્પણને યાદ રાખશે. છેલ્લા 3 મહિનાથી ચાલતા ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે રજૂ થયેલા પ્રસ્તાવની ચર્ચાની સકારાત્મક અસરોના પગલે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. નવા સપ્તાહના આરંભે 800 અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહેલું શેરબજાર અત્યારે પણ 850 કરતાં વધુ અંકોના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જ્યારે નિફ્ટીમાં 240 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ક્ષેત્રોમાં લેવાલી જ નીકળી હતી, જેને કારણે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક સ્થળોએ પણ દિવસ દરમિયાન ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. દરમિયાન આજે ઉત્તર પૂર્વ ભારત, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ, માહે, તામિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના કેટલાક સ્થળોએ આજે વીજળી અને વાવાઝોડું થવાની શક્યતા છે. ફિલિપાઈન્સના એન્જલ્સ શહેરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બચાવદળ દ્વારા ગુમ થયેલા 17 લોકોની શોધ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કાટમાળમાંથી 26 લોકોને બચાવી લેવાયા છે. અહીં ભારે વરસાદ અને પવન ફૂંકાયા બાદ શનિવારે રાત્રે ઇમારત ધરાશાયી થતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયા એરોસ્પેસ સુવિધાના પ્લાસ્ટિકના ભાગો બનાવવા માટે વપરાતા જોખમી રસાયણ ધરાવતી ટાંકી ક્ષતિગ્રસ્ત થઈ હોવાથી અધિકારીઓએ આ આપત્તિના ઉકેલ શોધવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. સ્થાનિકોને સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે હજારો રહેવાસીઓ પ્રભાવિત થયા હતા. જીકેએન એરોસ્પેસ ખાતે સ્ટોરેજ ટાંકીમાં લગભગ 22,713 થી 26,498 લીટર મિથાઇલ મેથાક્રાઇલેટ હતું, જે ગયા અઠવાડિયે વધુ ગરમ થઈ જતા લીક થયું હતું. અધિકારીઓએ વિસ્ફોટની પણ આશંકા વ્યક્ત કરી હતી. આ પદાર્થ લીક થવાના કારણે ફેફસાને નુકસાન થવાની ભીતિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધણી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: તીવ્ર કર દેતા હૈ ઇસે એસે ભી સમજા જાના ચાહીએ કે ઋતુ પરિવર્તન ઉસ શાશ્વત મિલન કી તડપ કો ઓર બઢા દેતા હૈ. વિરહ કી પીડા પ્રેમ કી પૂર્ણતા ઓર ગહેરાઈ કા પ્રમાણ બન જાતા હૈ. બહુત અચ્છી વાત લિખી હમારે એક ઓર શ્રોતા લિખતે હૈ, મૌસમ કા મિઝાજ જબ બેઈમાન હો જાય તો આસમાન મે બાદલ ભી મોહબ્બત કા ઇઝહાર કરતે પ્રતીત હોતે હૈ. ખિડકી સે આતી હવા કા ઝોંકા ઓર કાગઝ કલમ કો છૂતા હૈ ઓર દિલ અપને આપ પ્યાર કા નગમા લિખને લગતા હૈ. ફિઝા કી મેં એસી મિઠાસ ગુલ જાતી હૈ કી છુપ ગયે સારે નજારે ભી સિતારોં કે આંગન મેં અપની ચમક બિખેરને લગતે હૈ. ઉસ પલ મેં પ્રકૃતિ, પ્રેમ ઓર અહેસાસ મિલકર જીવન કો એક સુંદર કવિતા બના દેતે હૈ. કિતની અચ્છી બાતે આપ લિખતે હૈ ઓર ઇની અચ્છી બાતો કે બીચ મેં આપકો અગલા ગીત સોંપના ચાહતી હું. અગલા ગીત બડા પ્યારા સા હૈ. આપ ઉસ ક્રમ કો મત તોડીએ જો મેને આપકો શરૂઆત મેં દિયા થા કે આપકા લક્ષ્મીકાંત પ્યારેલાલ કા પસંદીદા.

0: बैजू बावरा फिल्म का ये नगमा वाकई आनंदित कर गया। और देखिए जिस तरह से गंगा की मौज में जो एक पवित्रता झलकती है, तो शरीर भी पूरी तरह से कुदरत का दिया हुआ एक पवित्र रचनात्मक पूरा व्यक्तित्व होता है। हम इसे बिगाड़ देते हैं विषैले तत्वों को आत्मसात करके, तो होम्योपैथी उससे भी बचाती है। और आहार के बारे में भी अब जानेंगे आपसे, लेकिन थोड़ा सा चिकित्सा का और आप विस्तार दे रही थी, वो क्या है?
1: अच्छा, अब आते हैं हम दवाइयों पे। हाँ, मेरा एक सुझाव रहेगा सभी से, कृपया कर खुद का इलाज खुद मत कीजिए, या दूसरों का भी सिर्फ पढ़ के गूगल पे सर्च करके सोशल मीडिया पे जाके मत कीजिए, इतना आसान नहीं है। मगर ये नाम सुनने को इजी, या लक्षण जब पढ़ेंगे, अरे हाँ ये है ना, ये अमुक में है, अरे ये तो अमुक में है, दे देते हैं, इतना आसान नहीं होता। क्योंकि जैसे मैंने कहा था, पास हिस्ट्री, फैमिली हिस्ट्री सब जानना जरूरी है, प्लस इन्वेस्टिगेशन का जो ये भी जानना जरूरी है। हर एक दवाई हर एक जगह पे काम नहीं करती।
2: મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી। ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો।

0: ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: 232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-4।
2: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ।
3: સિટીઝન ઓફ ધ કન્ટ્રી ઓનરેબલ પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, ધ એવોર્ડ્સ આર ગિવન ઇન વેરિયસ ડિસિપ્લિન્સ લાઈક આર્ટ, સોશિયલ વર્ક, પબ્લિક અફેર્સ।

0: भारत एनकैप फाइव स्टार सेफ्टी आजेज मुलाकात लो। आरबी कार्स नेक्सा गोधरा फोन 75750-91129। ई विटारा निर्भय भविष्य नी सफर।
1: ગિરફતાર ફિલ્મનું આ ગીત છે, શબ્બીર કુમાર અને બપ્પી લહેરીના સ્વરે ગવાય, સંગીતકાર છે બપ્પી લહેરી।

મહલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2.

0: વતન કે રખવાલે ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું અનુરાધા પૌડવાલ અને મોહમ્મદ અઝીઝના સ્વરે ગવાયેલ. શ્રોતા મિત્રો, સમય અત્યારે સાંજના 6:45 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર. પ્રસારણ છે FM ગોધરાનું.
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

મિસ્ટર ઇન્ડિયા ફિલ્મનું આ ગીત છે, કિશોર કુમાર અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરે ગવાયું. ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: લતા મંગેશકર અને આશા ભોસલેના સ્વરે ગવાયેલ કાર્યક્રમનું આ અંતિમ ગીત આપે સાંભળ્યું, ઉત્સવ ફિલ્મનું. સંગીતકાર હતા લક્ષ્મીકાંત પ્યારીલાલ અને ગીતકાર વસંત દેવ. આ સાથે જ આજનું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: મારી પોકેટ મની.
2: અરે હમણાં ફક્ત 2000 કેશ છે.
1: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો.
2: હે
1: નહીં, હા સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
2: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
1: તમારો મોબાઈલ આવો.
2: લે લે.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સહેલી.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક. હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર લાગોસ 2026માં માનુષ શાહે મેન્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. ગુજરાતના મહાનુભાવોમાં સાહિત્ય અને શિક્ષણમાં રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલકવાદક મીર હાજી કાસમ, રંગમંચ કલાકાર અરવિંદ વૈદ્ય, માણ આખ્યાન અગ્રણી કલાકાર ધાર્મિકલાલ પંડ્યા તેમજ સમાજસેવામાં નિલેશ માંડેવાલાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ગવર્નન્સને વેગ આપતા આજે ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત નાગરિક સેવા પૂરી પાડવા અંગે મહત્વના સમજૂતી કરાર MOU થયા છે. આ કરારના પરિણામે ગ્રામીણ અને શહેરી નાગરિકોને ફરિયાદ નિવારણ સહિત આવકજાતી અને EWS પ્રમાણપત્ર, રેશન કાર્ડ, મહેસૂલ રેકોર્ડ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર થકી ઘરે બેઠા મળતી થશે, જેનાથી અલગ અલગ વેબ પોર્ટલ પર કે કચેરીમાં રૂબરૂ જઈને કતારમાં ઉભા રહેવાથી પણ મુક્તિ મળશે. આફ્રિકામાં મળી આવેલા ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક થઈ છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાએ જણાવ્યું, રાજ્યમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું, ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દી માટે અમદાવાદ સિવિલ ખાતે 32, સુરત સિવિલમાં 10 પથારી તેમજ શંકાસ્પદ મુસાફર માટે SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે 60 પથારીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
6: ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી.
5: પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102.12 રૂપિયા પ્રતિ લીટર થશે, જ્યારે ડીઝલ હવે 95.20 રૂપિયા પ્રતિ લીટર થશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર આગામી 1-10 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લા

0: અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક, વિશેષ શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યા પર ભરતી કરાશે. આ માટે ઉમેદવારની પસંદગી, શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા, પરીક્ષાના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમના આધારે જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ભરતીમાં ખાસ દિવ્યાંગ ઉમેદવાર માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યા અનામત રાખવામાં આવી છે. કચ્છના સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ ડ્રોનના અવશેષ મળી આવ્યા છે. અબડાસા તાલુકાના દરિયાકાંઠા નજીક આવેલા ખિદ્રત ટાપુ પર ડ્રોનની એક પાંખ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે. સુરતમાંથી 1,50,000 મૂલ્યની બનાવટી ચલણી નોટ કબજે કરવામાં આવી છે. સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે બકરા મંડી વેપારીને 50,000 બનાવટી નોટ આપી જનાર લિંબાયતની ટોળકીના 4 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 4 આરોપીના ઘરે તપાસ કરતા 1,50,000 મૂલ્યની બનાવટી નોટ મળી આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકશો. વડોદરામાં જનભાગીદારી અભિયાન સૌથી દૂર સૌથી પહેલા અંતર્ગત અંતરિયાળ ગામોમાં જનસંપર્ક અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 39 શિબિરમાં 1,800 જેટલા આદિજાતિ લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 377 નાગરિકોને આધાર સંબંધિત સેવા, 309 આયુષ્યમાન ભારત કાર્ડ, 202 પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 53 પરિવારને ઉજ્જવલા યોજનાનો લાભ, 150 રાશન કાર્ડ સેવા ઉપરાંત 30 પેન્શન યોજનાના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ કેમ્પમાં નિઃશુલ્ક તબીબી સહાય અને દવા પણ પૂરી પાડવામાં આવી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રાજેશ પટેલે અને ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદભાર સંભાળ્યો. પદગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી.
1: કોઈ પણ જગ્યાએ સીએસસી સેન્ટર હોય, પીએસસી સેન્ટર હોય, પૂરતી સગવડ મળી રહે, ડોક્ટરો પણ હાજર રહે, એવું આરોગ્ય ક્ષેત્રની અંદર પણ અમે જિલ્લા પંચાયતમાં ધ્યાન રાખીને પૂર્ણ કરશું. ઘણી બધી સ્કૂલો એવી છે કે નબળી છે, તે નબળી સ્કૂલોને પણ અમને અને એના અંદર શિક્ષણ અમે આપી શકે એવા અમે પ્રયત્ન કરશું. સારા શિક્ષકોને નિમણૂક કરશું. છોકરીઓને આપણે અમુક ટાઈમ ભણવાનું છૂટી જતું હોય છે તો એ પણ અમે પૂર્ણ કરશું.
0: મહીસાગરમાં કલ્પનાભા ભુવાર પ્રમુખ અને હંસરાજ વસાવા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. જામનગરમાં પ્રમુખ તરીકે રંજનબેન જીવાણી અને ઉપપ્રમુખ તરીકે પરેશ હિરપરાની નિમણૂક કરવામાં આવી. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાવિક પટેલ, ઉપપ્રમુખ રૈયાબેન આયર, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ તરીકે માવીરસિંહ જાડેજા, જ્યારે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હેતલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી કરાઈ. દરમિયાન બોટાદ જિલ્લાની બરવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જામસંગ પરમાર, બોટાદમાં કિશોર મેર, રાણપુરમાં રસીલાબેન બાવળિયા તેમજ ગઢડામાં રૂપલબેન ગઢિયાને નિયુક્ત કરાયા. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ માટે હિમાક્ષીબેન પટેલનું નામ જાહેર કરાયું, જ્યારે મોરબી તાલુકા પંચાયતમાં તુલસીબેન મરવાણીયાએ ચાર્જ સંભાળ્યો. વડોદરા ખાતે યોજાનારી મધ્ય ગુજરાત માટેની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ સુધાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિટોરા ચિત્રકળા, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક અને સંખેડા ફર્નિચર જેવા જીઆઈ ટેગ ધરાવતા ઉત્પાદનોનો આમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત દાહોદમાં બીડવર્ક એટલે કે મણકાનું કામ અને ખંભાતની પતંગ જેવા ઉત્પાદનો જે હાલમાં જીઆઈ નોંધણી પ્રક્રિયામાં છે તે પણ વીજીઆરસી મધ્ય ગુજરાતમાં પ્રદર્શિત થવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી છે, જોકે ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
2: 25 से लेकर 28 मई तक अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे धीरे धीरे तापमान 2-3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा. हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है. कोस्टल क्षेत्रों में अभी जो पवन का स्पीड है 25 से 20 नॉट रहेगी.
0: જૂનાગઢમાં આજે કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 40 વધુ આગાહીકારો હાજર રહ્યા. તેઓએ પ્રાચીન પદ્ધતિથી વરસાદનું અનુમાન લગાવ્યું હતું, જેમાં ખાસ કરીને બદલી વાક્ય, પશુ પક્ષીની ચેષ્ટા, અખાત્રીજના પવનની દિશા, હોળીની ઝાડની દિશા અને નક્ષત્રની ગોઠવણી પરથી આગાહીકારોએ આ વર્ષે પણ સારો વરસાદ રહેશે અને ખેડૂતો માટે સમયસર વાવણીલાયક વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર 2026માં ગુજરાતના માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ખિતાબ જીત્યા છે. નાઇજીરિયાના લાગોસમાં રમાયેલી આ સ્પર્ધામાં તેને 2 ખિતાબ જીતવા સાથે મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં સેમીફાઇનલમાં પણ પ્રવેશ કર્યો. દિયા ચિતાલે સાથે મળી તેણે ફ્રાન્સના લિયો

0: ડી નોટ રેસ્ટને અને કેમિલી લુડ્સને 3-0થી હરાવી ટ્રોફી જીતી લીધી. મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં તેમણે કેનેડાની એડવર્ડ લી અને મો ઝાંગની જોડીને પણ 3-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ઘરઆંગણે કેન્સર સ્ક્રીનિંગ અભિયાન અંતર્ગત છેલ્લા 6 મહિનામાં અંદાજીત 3,500થી વધુ નાગરિકની તપાસ કરી 136 જેટલા શંકાસ્પદ કેસ શોધી કાઢવામાં આવ્યા છે. જિલ્લાના 80 જેટલા અંતરિયાળ ગામમાં કેમ્પનું આયોજન કરી આધુનિક તબીબી સંસાધનો સાથે નાગરિકોની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. તાપીમાં ઉચ્છલ તાલુકામાં વટપાડા નેસુ ખાતે અંદાજીત 88 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આદિજાતિ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે શિક્ષણ અંગે વાલીઓએ વિદ્યાર્થીઓને દરકાર લેવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક. હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસા, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર લાગુ 2026માં માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત.

કૃષિ જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને વિઠ્ઠલ મકવાણાના નમસ્કાર. પ્રસ્તુત છે કાર્યક્રમ કૃષિ જગત, જેનું શીર્ષક છે ખેતીમાં આગોતરું આયોજન.

ખેતીવાડી એ આપણો વ્યવસાય છે. ભારત દેશ ખેતી પ્રધાન છે. ખેતી માટે જમીન આવશ્યક છે અને જમીન એ આપણી ધરતી માતા છે. આ ધરતી માતા એ ખેડૂતો માટે અને આપણી આમ જનતા માટે સોનું છે. સોના કરતા આ મહામૂલી મોંઘી જમીન આપણને હવે મળવી મુશ્કેલ છે. કહેવત છે કે રોટલો મળે પણ ઓટલો ના મળે, એ કહેવત આપણા માટે હવે ખૂબ જ અગત્યની છે. ત્યારે આ ખેતીવાડીમાં આપણે આગોતરું આયોજન કરવું ખૂબ જ મહત્વનું છે. કોઈ પણ કાર્ય હોય, જેમાં ખેતીવાડી હોય, ધાર્મિક કાર્યક્રમો હોય, સામાજિક કાર્યક્રમો હોય, શૈક્ષણિક કાર્યક્રમો હોય, આ દરેક વખતે આપણે આગોતરું આયોજન કરવું જરૂરી છે. આ આગોતરા આયોજનમાં ખાસ કરીને આપણે પહેલા જમીનની પૂર્વ તૈયારી કરવી જરૂરી છે. આપણે ત્યાં ત્રણ ઋતુ ચાલે છે ખેડૂત મિત્રો. ત્રણેય ઋતુમાં એટલે કે શિયાળો હોય, ઉનાળો હોય અને ચોમાસું ઋતુમાં પાકની વાવણી કરતા હોય છે, જેમાં ખાસ કરીને જમીન કોઈ પણ પ્રકારની હોય, કાળી હોય, ગોરાળુ હોય, પથરાળ હોય, મધ્યમ કાળી હોય, પણ તેને ખેતી લાયક બનાવવી જરૂરી છે. જેમાં આવી જમીનમાં પહેલા 3-4 ઊંડી ખેડ કરવી જોઈએ. જમીનમાં રહેલા જડિયા, મૂળિયા, થળિયા, કાંટા, કાંકરા આ બધું વીણી નાખવું જોઈએ. તેમજ ઘણી જમીનમાં પથરા પણ હોય છે, તે પણ વીણી નાખવા જોઈએ, જેથી આપણે આપણા ખેતીકામમાં ઉપયોગમાં લેવામાં આવતા ઓજારોને નુકસાન ન થાય અથવા તો નુકસાનીથી બચાવી શકાય છે. આ ઉપરાંત આપણે નિંદામણ કરીએ કે કાપણી કરીએ તો તકલીફ પડતી નથી. મહત્વની વાત એ છે કે જેટલી ખેડ કરીએ તેટલી જમીન પોચી અને ભરભરી બને છે. નિંદામણનો નાશ થાય છે, ઉધઈનો નાશ થાય છે, કુશીટાઓ

નકામા જીવજંતુઓ પણ તેમાં તેનો નાશ થાય છે. તદઉપરાંત નકામું ઘાસ પણ ઉગતું નથી. ત્યારબાદ ઘણી જમીનો એવી છે કે ખેડૂત મિત્રો તેમના ખેતી કાર્ય દરમિયાન કે વર્ષ દરમિયાન ક્યારેય છાણિયું ખાતર નાખતા નથી. છાણિયું ખાતર નાખવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. છાણિયા ખાતર ઉપરાંત જમીનમાં લીલો પડવાશ કરવો જોઈએ, ખોળ નાખવા જોઈએ. તદઉપરાંત નકામા જે ઘાસ હોય છે જે આપણે ઉકરડામાં નાખી દઈએ છીએ અને એ ઉકરડાની અંદર આખા વર્ષ દરમિયાન જે કોહવાતા પણ નથી એવા ઘાસને આવી જમીનમાં નાખી અને બાળવા જોઈએ, જેથી તેની રક્ષા પણ આપણને ખાસ કરીને આપણી ખેતીની જમીનમાં તે ઉપયોગમાં આવે છે. હવે મિત્રો વાત કરીએ ખોળ, તો મગફળીનો ખોળ, દિવેલીનો ખોળ, તલનો ખોળ, લીંબોળીનો ખોળ વગેરે ખોળ નાખવાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ વધે છે. તદઉપરાંત મહુડાનો ખોળ પણ આપણે નાખવો જરૂરી છે. એટલે જો આપણે કોઈપણ પ્રકારની ખેતી કરીએ તો તેમાં અવશ્ય આગોતરું આયોજન કરીએ, જમીનની ખેડ કરીએ, જમીનમાં છાણિયું ખાતર નાખીએ, તેમજ ખેતર ફરતે તારની વાડ પણ કરવી જોઈએ. આ પણ એક આગોતરા આયોજનનો ભાગ છે, જેનાથી ખેતરમાં આપણે કોઈપણ પાક કરીએ તો ભીલાણ થતું અટકાવી શકાય છે. કેમ કે આજકાલ આપણે જોઈએ છીએ કે ભીલાણનો પ્રશ્ન ખૂબ જ વધી ગયો છે. પહેલા રોજ હતા, નીલગાય હતી, હવે તો એમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે જે ખાસ કરીને ભૂંડ, જે ભૂંડ શહેરોની અંદર ગટરોની અંદર ફરતા હતા એ જ ભૂંડ હવે આજકાલ આપણા ખેતરોની અંદર જંગલમાં રહીને આપણી ખેતીનો નાશ કરી રહ્યા છે. એટલે ખેડૂત મિત્રો ખેતી કરતા અટકી ગયા છે. તદઉપરાંત આગોતરા આયોજનના ભાગરૂપે ખાસ કરીને પાસ, દાંતરડું, ખોદારી, ધાર્યું, કુહાડી, દોરડાઓ તેમજ ખેતીકામમાં ઉપયોગમાં લેવામાં આવતા કરબ, કરવડી, હળ, તરફેણ, સમાર આ બધા જ ઓજારો પણ સુવ્યવસ્થિત કરાવી લેવા જોઈએ. કેમ કે ઘણા ખેડૂત મિત્રો જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત આવવાની હોય કે ખેતીકામ કરવા જવાના હોય ત્યારે બધું આમ તેમ શોધતા હોય છે, પાસ ટીપાવતા હોય છે. અત્યારે આધુનિક યુગ આવી ગયો હોય, પરિવર્તનનું યુગ હોય, જેમાં ખાસ કરીને સંશોધનો ખૂબ જ ખેતીની અંદર થાય છે અને તે સંશોધનો પણ એમાં ખાસ કરીને આપણા જે ખેત ઓજારો છે એમાં પણ અવનવા પરિવર્તનો આજકાલ આવતા જાય છે, જેમાં આધુનિક ઓજારો પણ વ્યવસ્થિત કરાવી લેવા જોઈએ. જેમાં ટ્રેક્ટર, થ્રેશર હોય તો તેમાં પણ ઓઇલિંગ કરાવી લેવું જોઈએ. તેમાં ટ્રેક્ટરના નટબોલ્ટ તેમજ તેમની દાંતી હોય તો તેના પણ નટ ફિટ કરી દેવા જોઈએ. આ ઉપરાંત દવા છાંટવાના પંપને પણ રિપેર કરાવી લેવા જોઈએ. ત્યારબાદ ખેતીવાડી કરતી વખતે આપણે બીજ ઉરવાના ટાઈમે આપણે બિયારણ, ખાતર શોધવા માટે નીકળીએ છીએ. ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રો જે ગઈ સિઝનની અંદર ખેતી કરી હોય અને તેનું જે બીજ સાચવી રાખ્યું હોય તે પણ વાપરતા હોય છે, પણ તે બીજ પણ એટલે કે તે બિયારણ પણ બગડેલું હોવું જોઈએ નહીં. ત્યારે બિયારણ પણ સારી જાતના લાવી અને મૂકી દેવા જોઈએ, તેમજ તેમાં સાથે નાખવામાં આવતા પાયાના ખાતરો પણ અગાઉથી લાવી દેવા જોઈએ. તદઉપરાંત આપણે જ્યારે પિયતના પાણી મૂકતા હોઈએ ત્યારે પાણી ગમે તે જગ્યાએથી લાવતા હોય, કૂવામાંથી કે નહેરમાંથી, તે કૂવામાં જો મોટરથી પાણી કાઢવાનું હોય કે મશીનથી, તો તે પણ રિપેર કરાવી લેવા જોઈએ. પાણી મૂકવાની પાઇપો પણ વ્યવસ્થિત કરી લેવી જોઈએ. કેમ કે ઘણી વખત પાણીની પાઇપો તૂટેલી હોય છે, તૂટેલી પાઇપોના લીધે પાણી આમ તેમ ઘણું બધું વેડફાતું હોય છે. એટલે ખેડૂત મિત્રોને ખરેખર આમ તો આ આધુનિક યુગની અંદર ખર્ચની રીતે પોસાય તેમ નથી, એટલે આ પાણીની પાઇપો કાણી ના હોય તે પણ આપણે જોવું જોઈએ. તદઉપરાંત આપણે જ્યારે પણ શાકભાજી કે અનાજ વેચવા માટે, વીણવા માટે જઈએ ત્યારે તેને માટે તેમાં જે અનાજ ભરવાનું હોય છે, જે ટોપલાઓ હોય, તગારાઓ હોય, થેલીઓ હોય, તે અગાઉથી પણ લાવી રાખવા જોઈએ. આવા આગોતરા આયોજન માટે ઘરના દરેક સભ્યો સાથે મળીને, હળી મળીને જ્યારે કામ કરશે તો જ ખેતીવાડીમાં પ્રગતિ કરી શકાશે. ત્યારબાદ આજકાલ આપણે જે ખેતીવાડી કરીએ છીએ અને જે અનાજ પાકે છે તે અનાજ હોય ત્યારે તેમાં જે જીવાત પડતી હોય છે તો તે અંગેની દવાઓ પણ ઘરમાં ગમે તે જગ્યાએ મૂકવી જોઈએ નહીં. કારણ કે આવી જંતુનાશક દવાઓ ઘરમાં મૂકી રાખવાથી ક્યારેક કોઈક અનહોની ન થાય તે માટે ખાસ અગમચેતીના પગલાં લઈ તેનો નાશ કરવો જોઈએ અથવા તો નાખી દેવી જોઈએ અથવા તો નાના બાળકોના હાથમાં ન આવે તે રીતે મૂકવી જોઈએ. હવે મિત્રો વાત કરીએ છીએ અનાજની, તો આ અનાજ જ્યારે આપણે જે કોઈ પણ કોઠારની અંદર ભરતા હોઈએ છીએ કે કોટીઓમાં ભરતા હોઈએ છીએ કે પીપળાઓમાં ભરતા હોય છે, તે પીપળાઓ પણ આપણે તાપની અંદર સૂકવવા જોઈએ. કોથળાઓને પણ તાપની અંદર સૂકવવા જોઈએ અને જે કોઈ પણ આપણે અનાજ સંગ્રહ કરવાના છીએ તે અનાજ

પણ ભેજવાળી જગ્યાએ મૂકવા જોઈએ નહીં, કેમ કે જો ભેજવાળી જગ્યાએ આપણે અનાજ મૂકીશું તો એની અંદર ભેજ લાગવાથી જીવાત પડશે, ઉધઈ ના આવે તે રીતે પણ મૂકવું જોઈએ, બરાબર. તદઉપરાંત જ્યારે આપણે પાકની કાપણી કરી લણણી કરીએ ત્યારે અનાજ ભરવાના કોઠાર, થેલીઓ, પીપળા વગેરે પણ તે પણ તાપમાં સૂકવીને જ રાખવા જોઈએ. અનાજ ભરવાની જગ્યા ભેજરહિત હોવી જોઈએ. આમ ખેતીવાડીમાં આગોતરું આયોજન જ્યારે કરવાનું હોય તો તેમાં તમામ બાબતો આવરી લેવી જોઈએ. તદઉપરાંત ઘણી વખત ઘણા જે ખેડૂત મિત્રો જે છે તે શાકભાજી પાકો કરતા હોય, હવે શાકભાજી પાકોની અંદર એવું છે કે વેલાવાળા શાકભાજી પાકો પણ કરતા હોય છે. વેલાવાળા શાકભાજીની અંદર દૂધી છે, ગલકા, કારેલા, તુરિયા, ટીંડોળી, આ બધા વેલાવાળા જે શાકભાજી છે તે આપણે જમીન ઉપર પથરાવા દેતા હોય છે. પણ ખાસ કરીને જ્યારે માડવા પદ્ધતિથી આ ખેતી કરવાની હોય તે માટે આપણે જે માડવો બનાવવાનો હોય તે પણ અગાઉથી જ બનાવી રાખવો જોઈએ અને તેનું ટેસ્ટિંગ કરી લેવું જોઈએ અને તેને તપાસી લેવો જોઈએ કે એ માડવા પદ્ધતિથી જ્યારે આપણે જે કોઈ પણ પ્રકારના તાર બાંધ્યા હોય, થાંભલાઓ રૂપ્યા હોય, તો જ્યારે પણ આપણે કોઈ પણ જાતના છોડ કે છોડવાઓ ચડાવવાના હોય, શાકભાજી ચડાવવાના હોય, તો તે ભાગી ન જાય, તે નમી ન જાય, કેમ કે જ્યારે આવું થાય તો આપણી બધી જ મહેનત માથે પડે છે અને આપણો પાક, મહામૂલો પાક જે છે તે બગડે છે. આમ ખેતીવાડીમાં આગોતરું આયોજન જ્યારે કરવાનું હોય તો તેમાં તમામ બાબતો આવરી લેવી જોઈએ. આ આગોતરા આયોજન કરવા માટે ઝીણી ઝીણી બાબતો આપણે બારીકાઈથી નિહાળી ખેતીવાડી કરવા માટે જે કોઈ પણ ખેડૂત મિત્ર જ્યારે આયોજન કરે તો તે પ્રગતિશીલ ખેડૂત મિત્રમાં તેની ગણના થાય છે. તો આવો આપણે અત્યારથી જ આ જીવન કોઈ પણ પ્રકારના કામો કરીએ તો તેમાં આગોતરું આયોજન કરવું ખૂબ જ અગત્યનું છે. તો આ હતો વાર્તાલાપ ખેતીમાં આગોતરું આયોજન.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1,500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. અને જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ભારતે ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2026 માટે 66 જેટલા પ્રતિષ્ઠિત મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિના હસ્તે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા હતા. પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સ્વર્ગીય ધર્મેન્દ્રસિંહ દેઓલને કળાક્ષેત્રમાં તેમના યોગદાન બદલ મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા. અભિનેતાના ધર્મપત્ની અને સાંસદ હેમા માલિનીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની હરમનપ્રીત કૌરને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. જ્યારે ગુજરાતના લોક કલાકાર ધાર્મિક લાલ પંડ્યા, સમાજસેવક નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, લોકસંગીતકાર મીર હાજી કાસમ, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપનારા રતિલાલ બોરીસાગર, કળા અને થિયેટર ક્ષેત્રમાં યોગદાન બદલ અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. સરકાર દેશમાં પેટ્રોલિયમ ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ પર નવી દિલ્હીમાં યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશમાં LPGનું ઉત્પાદન વધીને 50,000 ટન પ્રતિ દિવસ કરી દેવાયું છે.
1: रिफाइनरी प्रोडक्शन LPG का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. LPG घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 1,96,000 सेल हुए हैं.
0: જ્યારે ખાતર વિભાગના અધિકારી અપર્ણા શર્માએ દેશમાં ખાતરનો ભંડાર સંતોષકારક ઉપલબ્ધ હોવાનું જણાવતા કહ્યું કે 3,90,00,000 મેટ્રિક ટનથી વધુના વાર્ષિક અંદાજની સરખામણીએ હાલમાં ઉપલબ્ધ ભંડાર 2 કરોડ મેટ્રિક ટનથી વધુનો છે. તેમણે કહ્યું કાચા માલ અને તૈયાર ખાતરની ઉપલબ્ધતાની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પોલાદપુર મહાબળેશ્વર માર્ગ પર અંબેનાલી ઘાટ ખંડમાં એક વાહન 1,500 ફીટ ઊંડી ખીણમાં પડવાથી 8 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 5 મૃતદેહ શોધી કઢાયા છે, જ્યારે અન્ય પીડિત લોકોની તપાસ હાથ ધરાઈ. વાહન ચાલકે કાબુ ગુમાવતા રવિવારે સવારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાયું છે. વાહનમાં સવાર લોકો દાપોલીથી સતારા જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો પોતાના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા એટલે કે SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વિશેષ ધ્યાન આપવા આહવાન કર્યું. મુંબઈમાં લઘુ ઉદ્યોગ વિકાસ બેંકની 37મી વર્ષગાંઠના કાર્યક્રમને સંબોધતા સુશ્રી સીતારમણે કહ્યું વૈશ્વિક પડકાર વચ્ચે ઘરેલુ વિકાસને સુરક્ષિત કરવા ભારતની નીતિગત પ્રતિક્રિયાને સાવધાનીથી સંતુલિત કરવામાં આવી છે.
2: હાઈ ઇન્ટરનેશનલ ક્રૂડ પ્રાઇસ

0: पसंद।
1: अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें लगातार ऊंचे स्तर पर बनी हुई हैं। इसके साथ ही उर्वरकों की कीमतों में अप्रत्याशित वृद्धि और सोने के बढ़ते दाम भी बाहरी आर्थिक मोर्चे पर नई चुनौतियां पैदा कर रहे हैं। इन तीनों क्षेत्रों ईंधन, उर्वरक और सोना के लिए भुगतान विदेशी मुद्रा में करना पड़ता है। इसलिए हमें इन तीन महत्वपूर्ण पहलुओं यानी 3F, फ्यूल, फर्टिलाइजर और फॉरेन एक्सचेंज के व्यापक आर्थिक संदर्भ को अच्छी तरह समझना होगा।
0: फ्यूल, फर्टिलाइजर एंड फॉरेन एक्सचेंज।
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈએ કહ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે અને પરમાણુ મુદ્દે અત્યાર સુધી કોઈ ચર્ચા નથી થઈ. ઈરાને જણાવ્યું કે તે હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી

0: एक्सचेंज के व्यापक आर्थिक संदर्भ को अच्छी तरह समझना होगा।
1: फ्यूल फर्टिलाइजर एंड फॉरेन एक्सचेंज।
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈએ કહ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે અને પરમાણુ મુદ્દે અત્યાર સુધી કોઈ ચર્ચા નથી થઈ. ઈરાને જણાવ્યું કે તે હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો પર કોઈ વેરો લગાવવાનો પ્રયાસ નથી કરી રહ્યું, પરંતુ જહાજોને સલામત રીતે પસાર થવા એક વ્યવસ્થા બનાવવા માટે ઓમાન સાથે મળીને કામ કરી રહ્યું છે. દરમિયાન ઈરાનના નૌકાદળે તેલ ટેન્કર સહિત 32 જહાજનો કાફલો સફળતાપૂર્વક સામુદ્ર ધુનીમાંથી પસાર થયો હોવાની જાહેરાત કરી. આ પહેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર પર વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું, પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા ચાલી રહેલા પ્રયાસને વૈશ્વિક સમર્થન મળ્યું છે, પરંતુ શાંતિનો માર્ગ સરળ નથી. શ્રી રૂબિયો હાલ ભારતના પ્રવાસે છે અને નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં તેઓ ભાગ લેશે. યુગાન્ડામાં ઇબોલાના વધુ 2 નવા કેસ નોંધાયાના અહેવાલ છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આ કેસ બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. આ તમામ કેસ પડોશી દેશ કાંગોમાં ફેલાયેલા ઇબોલા સાથે જોડાયેલા છે. કાંગોના અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં ચાલી રહેલા આ પ્રકોપમાં ઇબોલાના શંકાસ્પદ કેસની સંખ્યા હવે 900થી વધુ થઈ છે. કાંગોમાં સંદેશાવ્યવહાર મંત્રાલયે રવિવારે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે 904 શંકાસ્પદ કેસ નોંધાયા અને 119 શંકાસ્પદ મોત થયા છે. આ પહેલા અધિકારીઓએ ઇબોલાના 700થી વધુ શંકાસ્પદ કેસ અને 170થી વધુ શંકાસ્પદ મોતની જાહેરાત કરી હતી. ભારતે જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતે કુલ 5 ચંદ્રક જીત્યા અને પુરુષોની શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. અમરસિંહ દેવેન્દાએ 24 કલાકમાં 282.881 કિલોમીટરનું અંતર કાપીને સુવર્ણ અને ગિનો એન્ટનીએસ 272.894 કિલોમીટરનું અંતર કાપીને રજત ચંદ્રક જીત્યો હતો, જ્યારે કાંસ્ય ચંદ્રક પણ ભારતને જ મળ્યો છે. તો મહિલાઓની શ્રેણીમાં ભારતીય ટીમે કુલ 667.722 કિલોમીટરનું અંતર કાપીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જ્યારે તેન્ઝિમ ડોલમાં ટોચના ભારતીય ખેલાડી રહ્યા અને વ્યક્તિગત રીતે 4થા સ્થાને રહ્યા હતા. જાપાનના હિરોસાકી શહેરમાં યોજાયેલી આ સ્પર્ધામાં 9 દેશના 81 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને આગામી 21 જૂને યોજાનારી NEET UG 2026 પુનઃ પરીક્ષાનું સલામત, સુરક્ષિત અને સફળ સંચાલન કરવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધિત જમાત એ ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી ભંડોળના કેસ મામલે 3 સ્થળોએ શોધખોળ હાથ ધરી. કાશ્મીરના શ્રીનગર અને શોપિયા જિલ્લામાં શોધખોળ દરમિયાન અનેક ગુનાહિત નાણાકીય દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા. NIAની તપાસ મુજબ આ પ્રતિબંધિત સંગઠન ખીણ અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી ભંડોળ એકત્ર કરવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવામાં સક્રિય રીતે સામેલ હતું. સંગઠને આરોગ્ય અને શિક્ષણ જેવી દાન અને કલ્યાણકારી પ્રવૃત્તિઓના નામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ એકત્રિત કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1,500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ભારતે ઇતિહાસ રચ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી.

કાર્યક્રમના પ્રારંભે સાંભળશો કિશોર કુમાર અને આશા ભોંસલેને. ફિલ્મ છે જ્વાલામુખી, ગીત આનંદ બક્ષી, સંગીત કલ્યાણજી આનંદજી.

બગાવત. આ ફિલ્મમાં સાંભળીએ મોહમ્મદ રફી અને આશા ભોંસલેને. ગીત મજુ સુલતાનપુરી, સંગીત લક્ષ્મીકાંત પેરેલાલ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. આસપાસ આ ફિલ્મમાં સાંભળીએ કિશોર કુમાર અને લતા મંગેશકરને. ગીત આનંદ બક્ષી, સંગીત લક્ષ્મીકાંત પેરેલાલ.

0: આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મોના સુરના ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. આરતી મુનશીના સ્વરમાં સુરેશ દલાલનું ગીત સાંભળશો.
1: કૃષ્ણ એટલે કેન્દ્ર, આકર્ષણના વર્તુળનું કેન્દ્ર. સઘળા પદાર્થોની ગતિ અંતે તો એની તરફ જ છે. અસીમ કૃષ્ણમાં ભળી જવાય એ જ તો છે સઘળી ગતિની ઉત્કંઠા. કૃષ્ણનું અસ્તિત્વ જાતે જ એક આમંત્રણ છે. પરિઘ ઉપર રહો ત્યાં સુધી ભિન્નતા છે. કેન્દ્ર પર પહોંચ્યા પછી દ્વૈત ઓગળી જાય છે. પણ જેનું હૈયું પ્રણય ઘેલું બન્યું છે એને કોણ શીખવે આ ધીરજના ગણિત? એ ભૂલી જાય છે કે આજે જેટલું તરસવાનું વધુ કાલે એટલું વરસવાનું વધુ. એ તો રીસે ભરાય છે. એને સમજાવવાનો કંઈ અર્થ નથી કે ભીતરથી હોય ભલે એનો રે જાપ, તોય કહેવું કે પીડ નથી કાંઈ. વિરહની વેદના તે કહેવાની હોય ભલે કાળજું આ જાય કંતાઈ.

0: વર્ષો સમય પહેલા હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: સરોજ ગુંદાણીને સાંભળશો. ગીત છે યોગેશ મેકવાનનું, યોસેફ મેકવાનનું.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: કાર્યક્રમના અંતે સાંભળીએ કૌમુદી મુનશીના સ્વરમાં હરીન્દ્ર દવેનું ગીત.

0: આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. બરાબર રાત્રિના 8:45 દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સંધ્યા, ત્યારબાદ રાત્રે 9 વાગે અંગ્રેજીમાં News@9 અમે રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં લવલીન નિગમ.